નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે રવિવાર, તારીખ 5 જુલાઈ 2026, શક સંવત 1948 અને વિક્રમ સંવત 2082, તિથિ જેઠવદ પાંચમ. અત્યારે સવારના 5:57:50 થઈ રહી છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગલ કામનાઓ સાથે આજની પ્રસારણ સભાનો શુભારંભ મંગલ સુરાવલીઓ સાથે કરીએ.

મિત્રો, આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે થોડી જ વારમાં આપ દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર સાંભળશો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે જનાર્દન રાવલના કંઠે ભોજા ભગતની રચના સાંભળી અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ અનાર કઠિયારાના કંઠે જૈન સ્તવન.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય આશુતોષ, વક્તા મહંત પદ્મનાભજી.
1: શિવતત્વનો મહિમા અપાર છે. વેદમાં કહ્યું છે કે સૃષ્ટિ પહેલા સત ન હતું, અસત પણ ન હતું, કેવળ શિવતત્વ હતું. ન સત ન ચ અસત શિવ એવ કેવલઃ. શિવ એ પરબ્રહ્મનું જ એક નામ છે, જેમાં અને જેનાથી સૃષ્ટિ બને છે અને લય પામે છે. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણકારી, શ્રેયસ્કર. એ શિવતત્વનું જ એક નામ છે આશુતોષ. એ શિવતત્વ કણ કણમાં વ્યાપ્ત છે, પણ જેને એની પ્રતીતિ નથી તે જીવ છે. જીવ ભૂલી ગયો છે કે એનું કલ્યાણ શામાં છે, એના પોતાના માટે શ્રેયસ્કર શું છે. એ પોતાના શિવત્વને ભૂલી ગયો છે. પોતાના શિવત્વને ભૂલી જવું, પોતાના બ્રહ્મભાવને આત્મભાવને ભૂલી જવું, એ જ અજ્ઞાન છે, એ જ માયા છે, એ જ જીવભાવ છે. એ શિવતત્વનું જ એક નામ આશુતોષ છે. કદાચ જીવ આશુતોષ નથી માટે જ એ શિવ નથી, પણ જીવ છે. જે ક્ષણે જીવ આશુતોષ થઈ જાય તે જ ક્ષણે એ જીવ મટી જાય, શિવ બની જાય. આશુતોષ એટલે જે શીઘ્ર પ્રસન્ન થાય છે તે, જે શીઘ્ર તૃપ્ત થાય છે તે, જે તરત સંતોષ પામે છે તે, જે સમાધાન પામે છે તે. પણ જીવને પ્રસન્ન કરવો અઘરો છે. જીવ અસંતોષી છે, કશાથી પણ સંતોષ પામતો નથી. તમે સરળતાથી પ્રસન્ન થાઓ છો ખરા? તમે જે પણ મળે તેનાથી સંતોષ પામો છો ખરા? તમારું સમાધાન તરત થાય છે ખરું? ના, જીવ તો દુઃખી છે. દુઃખને સહેલાઈથી છોડવા તૈયાર નથી. ભલેને એ કહે કે મારે દુઃખથી મુક્ત થવું છે, પણ પોતાની એષણાઓ છોડવા તૈયાર નથી. ભલેને એ અસંતોષના તાપમાં પીડાય. બધા જ દુઃખનું, બધી જ પીડાનું કારણ અસંતોષ છે. અસંતોષ એટલે જે વર્તમાન છે એ સ્વીકાર્ય નથી, જે છે તે પૂરતું નથી, જે નથી તેની ઉણપ છે, જે છે એનું કશું જ મૂલ્ય નથી. અને આપણી આંખો ઉણપ જોવા થયેલી છે. આપણું મન વર્તમાનમાં જીવવા દેતું નથી, એની પ્રકૃતિ નથી. માટે જ તમને પ્રસન્ન કરવા ખૂબ મુશ્કેલ છે, તમને સંતોષવા ખૂબ અઘરા છે. તમારી શંકાઓ સમસ્યાઓના સમાધાન તરત થઈ શકે તેમ નથી, કારણ કે તમારું મન થવા દેતું નથી. કદાચ બહારથી તમે બતાવો કે સમાધાન થઈ ગયું છે, તમે પ્રસન્ન છો, સંતોષ છે તમને, પણ મનમાં તો શંકા અને સમસ્યાઓની, એષણા અને અસંતોષની ખીચડી ખદબદતી જ હોય છે. બીજા કદાચ જાણે કે ન જાણે તમે તો અસંતોષની આગમાં શેકાતા જ હો છો. અને ક્યારેક જો તમને પ્રસન્નતાનો, સમાધાનનો, સંતોષનો અનુભવ થાય તો પણ ક્ષણજીવી જ નીવડે છે, કારણ કે અહંકાર, તેની ઈચ્છાઓ અને મનના સંકલ્પ વિકલ્પ તમને સંતોષ અને સમાધાનમાં સ્થિર થવા દેતા નથી. જેનો અહંકાર મટી ગયો છે, કોઈ ઈચ્છાઓ એષણાઓ નથી, એ પરમતૃપ્ત છે. જે વર્તમાનને સંપૂર્ણ સ્વીકારે છે તે પરમ સંતોષમાં સ્થિર છે. જેની કોઈ અપેક્ષા નથી વર્તમાન પાસેથી કે ભવિષ્ય પાસેથી, જેની કોઈ ફરિયાદ નથી વીતી ગયેલી ક્ષણો વિશે, તે જ પરમ પ્રસન્ન હોઈ શકે. તે કોઈ પણ કારણ વગર પ્રસન્ન છે, તે જ આશુતોષ હોઈ શકે. ભગવાન આશુતોષની તમે

0: તમે પણ દુઃખમાં હો તો ભગવાન આશુતોષને યાદ કરો અને પ્રસન્નતાના ભાવને મનમાં આવવા દો, મનને શાંત થવા દો, શંકાઓ સવાલો અને સમસ્યાઓને શમવા દો, સમાધાન પામવા દો એમને, વર્તમાનને સ્વીકારી એમાં સંતોષ અનુભવી એમાં સ્થિર થવું, એ જ તમારી અંદર રહેલ શિવતત્વની, ભગવાન આશુતોષની, તમારા શિવત્વની સાચી આરાધના છે.
1: આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. વિષય હતો આશુતોષ. વક્તા હતા મહંત પદ્મનાભજી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, જેમાં પ્રથમ સાંભળીએ કભી કભી ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મુકેશના સ્વરમાં, રચના સાહિરની.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મધુમતી ફિલ્મનું ગીત અને શૈલેન્દ્રની રચના, સલીલના સંગીત સાથે લતા અને મુકેશના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ અંજાનની ગીત રચનાને કિશોર કુમારના સ્વરમાં, મુકદ્દર કા સિકંદર ફિલ્મનું ગીત.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

પ્રતિજ્ઞા ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં. હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ પ્રેમનગર ફિલ્મનું ગીત ગાયક કલાકાર લતાના જ સ્વરમાં, રચના આનંદ બક્ષીની.

મિત્રો, આ સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર સહપ્રસારિત કરીશું થોડી જ વારમાં.

0: जुलै मासस्य विंशतिदिनाङ्कात् संसदः वर्षाकालीनसत्रस्य आह्वानाय सर्वकारस्य प्रस्तावं स्वीकृतवती। आईसीसी महिला विंशति प्रतिविंशतिः विश्वचषके लंडन नगरस्य लॉर्ड्स क्रीडांगणे इंग्लैंड दलम् अद्य अन्त्यद्वन्द्वे ऑस्ट्रेलिया दलम् सम्मुखीकरिष्यति। इयं प्रतिस्पर्धा तावत् भारतीय समयानुसारं रात्रौ अष्टवादने समारप्स्यते। इति वार्ताः।
1: શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન, જેમાં આજે આપ સાંભળશો શ્રેણીનો 366મો મણકો. આજની ચોપાઈના કલાકાર છે અનુરાધા ફોડવાલ, સંગીત નિયોજક છે સતીશ ભાટિયા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું. તેમણે કહ્યું કે દેશ ડિઝાઇન ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના પાયાના મંત્ર સાથે સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. તેમણે દેશની અપાર કૌશલ્ય શક્તિ અને યુવાનોમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: ભારત ચિપ તો બનાયેગા હી, ભારત કા યુવા મેડ ઇન ઇન્ડિયા ચિપ પર AI, રોબોટિક્સ ઓર નેક્સ્ટ જેન ટેક ક્રાંતિ કો ભી ગતિ દેગા. મુજે ભારત કી યુવા શક્તિ પર, ભારત કી યુવા ટેલેન્ટ પર અતૂટ વિશ્વાસ હૈ. એ જો સેમીકન્ડક્ટર રેવોલ્યુશન ઓર AI રેવોલ્યુશન કા દોર હૈ, યે ભી અનગિનત નયે અવસર લેકર કે આ રહા હૈ.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે માઇક્રોન, કેઇન્સ અને સીજી સેમી જેવી અગ્રણી કંપનીઓએ માત્ર થોડા મહિનામાં રાજ્યમાં એક સાથે ઉત્પાદન શરૂ કર્યું છે. સ્થાનિક ઉદ્યોગો વ્યાપક આર્થિક અને રોજગારીની તકોમાં અનેક ગણો વધારો કરતા હોવાનું વર્ણવીને શ્રી મોદીએ જણાવ્યું કે આ ક્લસ્ટરની સાચી શક્તિ છે, જ્યાં એક ઉદ્યોગ અન્ય 10 ઉદ્યોગોને જન્મ આપે છે અને આખરે સમગ્ર પ્રદેશની અર્થવ્યવસ્થાને બદલી નાખે છે. પહેલા પ્રોડક્ટ, પછી કમ્પોનન્ટ્સ અને હવે સેમીકન્ડક્ટર. આ મેક ઇન ઇન્ડિયાનો નિર્ણાયક આગામી તબક્કો હોવાનું પણ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું.
1: સાથીઓ, બીતે વર્ષો મેં હમને પૂરે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ કો મજબૂત કિયા હૈ. આજ ભારત કા ટોટલ ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન 2014 કે મુકાબલે લગભગ 7 ગુના બઢ ચુકા હૈ. ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ લગભગ 11 ગુના બઢ ચુકા હૈ. સાથીઓ, હમારા પ્રયાસ સિર્ફ ફાઇનલ પ્રોડક્ટ મેં આત્મનિર્ભરતા તક સીમિત નહીં હૈ. હમારા પ્રયાસ કમ્પોનન્ટ્સ મેં ભી આત્મનિર્ભરતા કી તરફ હૈ.
0: અમદાવાદ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગઈકાલે પોતાનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા તેમણે જણાવ્યું કે તેમની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાની રહેશે. તેમણે કહ્યું, જગન્નાથ રથયાત્રા સહિતના મુખ્ય કાર્યક્રમોનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાની અને આગામી મોટા પાયે શહેરની માળખાકીય સુવિધાઓની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી તૈયારીઓ સુનિશ્ચિત કરવાની પ્રાથમિકતા રહેશે.
2: જો અમારી અભી ટોપ મોસ્ટ પ્રિયોરિટી હૈ રથયાત્રા કી, જો હૈ જો ભગવાન જગન્નાથ જી રથયાત્રા પૂરે શહેર કા સબસે બડા હમારા ત્યોહાર હૈ, વો ખૂબ અચ્છે સે પૂર્ણ હો જાય, એસા હમારા પ્રયાસ રહેગા. જો સાથોં સાથ હમારે પૂરે ક્ષેત્ર પર ઇસ ડે કો પબ્લિક ખૂબ ના હો, યે હમ લોગ ઇન્શ્યોર કરેંગે આને વાલે સમય મેં હમારા અમદાવાદ શહેર કે લોગો કો કિસી ભી પ્રકાર કી તકલીફ નહીં પડે, કોઈ અસામાજિક તત્વ ઉનકો જો પરેશાન નહીં કરે, જો હૈ ઉસકી પૂરી હમ લોગ ઇન્શ્યોર કરેંગે ઇસ ચીજ કો.
0: ચાર્જ સંભાળ્યા બાદ તેમણે નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કર્યા હતા. રાજ્યભરમાં આરંભાયેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,31,299 બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી, જે પૈકી 6,000થી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો, જેને પરિણામે 822 જેટલા ઓરડા ખાલી થયા, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. અભિયાનના ચોથા દિવસે અંદાજે 1,288 જેટલી વસ્તુઓનું રિપેરિંગ કામ પૂર્ણ કરાયું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196

0: તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમરેલીના રાજુલામાં 7.5, નવસારીના ગણદેવીમાં 6, ચીખલીમાં 5.67 અને ગીર સોમનાથના ઉનામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદને પગલે હુસેનાબાદ પાસે હાઇવે બંધ થતાં અટવાયેલા 900 લોકો માટે વહીવટીતંત્ર દ્વારા ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં 6,292 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. હાલ ઉકાઈ ડેમની સપાટી 308.61 ફૂટે પહોંચી છે. છોટાઉદેપુરમાં બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજ છેવાડે ગાબડું પડવાની જાણ થતાં જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ગાબડું પૂરવાના આદેશ આપ્યા. અરવલ્લીમાં ભારે વરસાદની પગલે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા મોડાસા નગરપાલિકાનું ફાયર વિભાગ સજ્જ છે, તેમ ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
1: રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે નવીન અંડરવોટર સોના સ્કેનર ફાળવવામાં આવેલું છે નગરપાલિકા ખાતે, અને ગયા વર્ષે પણ રેસ્ક્યુ ક્રાફ્ટ જેના મદદથી આપણે ડૂબતા હોય માણસને બચાવી શકીએ છીએ. અંડરવોટર સોના સ્કેનર છે જેનો મદદ આપણને નદી તળાવની અંદર જે પણ વ્યક્તિ ડૂબી ગયેલ છે તો તેની બોડી શોધવા માટે આપણે એ મશીનનો ઉપયોગ, અને ટોટલ આપણે 100 ઉપર લાઈફ જેકેટ છે, 50 ઉપર લાઈફ બોયા રિંગ છે, અંડરવોટર ડ્રોન છે અને રેસ્ક્યુ ક્રાફ્ટ.
0: અમરેલીના મીઠાપુર ગામ નજીક ભારે વરસાદ વચ્ચે કન્ટેનર તણાયું. રાજુલાના ચોત્રા ગામમાં મુશળધાર વરસાદ પડતા ધસમસતા પાણીમાંથી 2 બળદને બચાવી લેવાયા. ભાવનગર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો. રાજકોટમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકો તાત્કાલિક સંપર્ક કરી શકે તે માટે વિવિધ તાલુકામાં કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવી છે.
2: अभी तटीय क्षेत्र में पवन का जो दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने हुई है. जो स्पीड है 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा. और अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काइज के साथ एक दो स्पेल लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा और बिजली गिरने का संभावना रहेगा. और जो सी कंडीशन अभी वेरी रफ टू हाई होने का संभावना रहेगा और जो रेन और थंडरस्टॉर्म का भी संभावना है.
0: ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડે 19 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવીને મેચ જીતી લીધી. બંને દેશો વચ્ચેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ મંગળવારે નોટિંગહામ ખાતે રમાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરાયું. આ તકે રાજ્યપાલે ગૌશાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી ઉપસ્થિત સૌને ગૌસેવાની સાથે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવા, વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા આગ્રહ કર્યો. રાજકોટના અમરાપુર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં ઉપસ્થિત રહેલા 1800થી વધુ ઉમેદવારોમાંથી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા કરવા બેઠક યોજાઈ. બેઠકમાં શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા સહિતના આધુનિક સુવિધાઓના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગરના બેડી સચાણા ખાતે માછીમારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં માછીમારી કરતી વખતે અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ કે પદાર્થો નજરે ચડતા સુરક્ષા એજન્સીને જાણ કરવા અંગે માછીમારોને માર્ગદર્શન અપાયું. વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો. પોલીસે આરોપી પાસેથી 1,13,000 રૂપિયાથી વધુની કિંમતનો ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ 1,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાન

0: જૂનના ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે અમારા આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા.

7:25 સુગમ સંગીત, 7:45 ગુજરાતી સમાચાર અને સમાચાર પ્રભાત બરાબર 8 વાગ્યે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. પોપ સંગીત 8:15 વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો સાંભળશો 8:30 થી 10 વાગ્યા સુધી.

બરાબર 10 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અને 10 વાગીને 30 મિનિટે શ્રવણ માધુરી કાર્યક્રમ રજૂ કરીશું. ત્યારબાદ 11 વાગ્યાથી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો પ્રસારિત કરીશું. 12 વાગીને 30 મિનિટે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત મહિલા જગત. બરાબર 1 વાગ્યે હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર. 1 વાગીને 20 મિનિટે પ્રાદેશિક સમાચાર અને 2 વાગીને 15 મિનિટે હિન્દી સમાચાર અને ત્યારબાદ 2 વાગીને 30 મિનિટથી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સહપ્રસારિત કરીશું.

સાંજે બરાબર 5 વાગ્યે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી 5 વાગીને 5 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રજનીગંધા, 5 વાગીને 30 મિનિટે નાટક ફેસલો અને બરાબર 6 વાગ્યે હિન્દી ગઝલનો કાર્યક્રમ રજૂ કરીશું. ત્યારબાદ 6 વાગીને 30 મિનિટથી રિલે અમદાવાદ.

20 મિનિટે આઈસીસી વુમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ફાઇનલ, જેનું પ્રસારણ થશે મેચના અંત સુધી. રાત્રિના બરાબર 11 વાગ્યે હિન્દી સમાચાર અને ત્યારબાદ અંગ્રેજી સમાચાર સહ પ્રસારિત કરીશું દિલ્હી કેન્દ્ર પરથી. મિત્રો, આ હતી માહિતી અમારા આજના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળીએ હેમંત પુરોહિતની ગીતરચનાને કલાકાર ચંદુભાઈ મત્તાનીના સ્વરમાં.

મિત્રો, હંસા દવેના સ્વરમાં ગવાયેલ આ રચના હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ હેમંત પુરોહિતની રચનાને. પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત સાથે ચંદુભાઈ મત્તાનીના સ્વરમાં.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में और माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के मार्गदर्शन में आधुनिक नमो एयरपोर्ट दमन विकास और कनेक्टिविटी का नया अध्याय लिख रहा है.
2: अब 16 जुलाई 2026 से शुरू हो रही है दमन दिल्ली दमन की नियमित हवाई सेवा हर सोमवार और बुधवार.
1: इसके साथ ही जल्द ही शुरू होगी मुंबई दमन अहमदाबाद हवाई सेवा. अब सफर होगा और भी तेज, आसान और सुविधाजनक. उड़ चले दमन, बढ़ चले दमन, विकास की नई उड़ान.
2: टिकट बुक करें bookme.alliance air, मेक माई ट्रिप, पेटीएम, IRCTC एयर और अन्य अधिकृत प्लेटफॉर्म पर.
1: नमो एयरपोर्ट से नई उड़ान, दमन के विकास को नई पहचान. दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन द्वारा जनहित में जारी.
3: कार्यक्रम में हवे सांभळीए अविनाश व्यासनी रचनाने.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ. હવે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર સહપ્રસારિત કરીશું થોડી જ વારમાં.

0: સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના મુલાકાતે જશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો અને પુરૂષોની ક્રિકેટમાં 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ 4થી મુલાકાત છે. મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું છે. એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે વિશ્વની ચોથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ભારત ઓસ્ટ્રેલિયા માટે એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર બનશે. શ્રી એલ્બેનીઝે જણાવ્યું હતું કે તેમના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. તેમણે ઉમેર્યું હતું કે વેપાર, સંરક્ષણ, સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ બંને દેશો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક નેતાઓને સંમેલનમાં મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સાણંદમાં અત્યાધુનિક સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વિકસિત ભારતની ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું પગલું છે. દેશ પહેલાથી જ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બન્યો છે. તેમણે કહ્યું કે સાણંદનું આ કેન્દ્ર સ્થાપિત ચીપ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે, ટેકનોલોજીકલ સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક સેમીકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિ સુધારશે.
1: ભારત જો ઠાન લેતા હૈ વો કરકે દિખાતા હૈ. 5 સાલ પહેલે ભારતને સંકલ્પ લિયા થા કે દેશ કો સેમી કન્ડક્ટર હબ બનાયેંગે. હમ ડિઝાઇન ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા કે મંત્ર કો લેકર આગે બઢે. और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कॉमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે સાણંદ પ્લાન્ટ દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે. તેમણે દર વર્ષે 500 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાં ઉત્પાદિત ચિપ્સનો ઉપયોગ કાર, સ્કૂટર અને વિવિધ ઔદ્યોગિક કાર્યોમાં થશે અને જાપાન, અમેરિકા અને યુરોપમાં તેની નિકાસ કરવામાં આવશે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના પચપદરામાં 1,05,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમની એક દિવસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ જોધપુર હવાઈ મથકે નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે બાલોત્રા જિલ્લાના પચપદરા ખાતે દેશની સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 10 જુલાઈ સુધી કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર

0: મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર આ દેશોના વિદેશમંત્રીઓ સહિત અન્ય નેતાઓને પણ મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાતનો હેતુ આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો અને પ્રાદેશિક વિકાસ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે. ઓમાન બાદ ડોક્ટર જયશંકર 13 જુલાઈના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 2028-29 કાર્યકાળ માટે ભારતના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 14 અને 15 જુલાઈના રોજ બ્રેસેલ્સમાં 3જી ભારત યુનિયન સંઘ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠકમાં ભાગ લેશે તથા યુરોપિયન સંઘ અને બેલ્જિયમના વિદેશમંત્રીઓ સાથે વાતચીત કરશે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવા પર ધ્યાન કેન્દ્રિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. સરકારે ભાવ સ્થિતિકરણ બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો છે. ડુંગળીનો ભાવ 1,876 રૂપિયાથી વધીને પ્રતિ ક્વિન્ટલ 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ.
1: सरकार के मूल्य स्थिरीकरण बफर के लिए भारतीय राष्ट्रीय कृषि सहकारी विपणन संघ लिमिटेड और भारतीय राष्ट्रीय सहकारी उपभोक्ता संघ लिमिटेड के माध्यम से प्याज की खरीद जारी है. कृषि और किसान कल्याण विभाग के वर्ष 2025-26 के दूसरे अग्रिम अनुमान के अनुसार प्याज का उत्पादन 307 लाख मीट्रिक टन से अधिक होने का अनुमान है. मंत्रालय ने कहा कि महाराष्ट्र, मध्य प्रदेश और गुजरात में वर्तमान स्टॉक पर्याप्त है और फिलहाल प्याज के भंडार में कोई कमी नहीं है. अखिल भारतीय औसत खुदरा मूल्य 31 रूपए प्रति किलोग्राम है. प्याज का निर्यात भी सामान्य है. इस वर्ष जून में लगभग 1,50,000 मीट्रिक टन प्याज का निर्यात हुआ है. सकलेन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: પુરૂષોની ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 19 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવી લીધા હતા અને મેચ જીતી લીધી હતી. જેકબ બેથલેનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ મંગળવારે નોટિંગહામના ટ્રેન્ટ બીચ ખાતે રમાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સેમિકન્ડક્ટર સુવિધાના ઉદઘાટન અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, સાણંદમાં બનેલી સેમિકન્ડક્ટર ચીપની મલેશિયામાં નિકાસ કરાઈ, પીએમ મોદીએ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. ગુજરાત સમાચાર લખે છે, સાણંદ સિલિકોન ગેટવે, મોદીનું સાકાર થતું સ્વપ્ન.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાતે જશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો અને પુરૂષોની ક્રિકેટમાં 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા.
4: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
5: સૈયર મારી માડીએ ઓઢણી માટાકી.
6: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
7: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
6: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
7: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
6: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
7: મહોતું.
4: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी। और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે।
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત।
3: શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે આપ સાંભળશો દિલ્હીથી હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 8 વાગીને 15 મિનિટે અંગ્રેજીમાં।

0: Good morning. I am Saira Mujtaba. The headlines. Prime Minister Narendra Modi launches next phase of regional air connectivity scheme. Viksit Udan.
1: શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
2: दादरा नगर हवेली और दमन दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
3: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू.
2: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं. डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं.
3: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtedhdd.in.
2: हायर एंड टेक्निकल एजुकेशन विभाग, दादरा नगर हवेली और दमन दीव.
4: अल्या सिकंदर, तू अत्यारे दरिये जाई छे?
5: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछी मारिये न कराय, समझ्यो?
4: ए बराबर, मॉनसून ब्रेक दरमियान दरियो खेडवो ए गंभीर अने सजापात्र गुनो छे. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: શ્રોતા મિત્રો, સાંભળીએ પોપ સંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળીએ અલીસાની રચનાને સંદીપ ચોપડાના સંગીત સાથે, ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં.

મિત્રો, સંદીપ ચૌટાના સંગીત સાથે નીતિન રૈકવારની રચના ગાયક કલાકાર આશાના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે કાર્યક્રમના અંતમાં ફરી સાંભળીએ ગાયક કલાકાર આશાના સ્વરમાં આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે પોપ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સહપ્રસારિત કરીશું થોડી જ વારમાં.

કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ચલતે ચલતે ફિલ્મનું ગીત, ગાયક કલાકાર અભિજીત અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, રચના જયદેવ અખ્તરની, સંગીત જતીન લલિતનું.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મિત્રો, એ આર રહેમાનના સંગીત સાથે જયદેવ અખ્તરની રચનાને સપને ફિલ્મમાં ગીતમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને ગુલમોર કાર્યક્રમમાં હવે સાંભળીએ હમ આપકે દિલ મેં રહેતે હૈ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર અનુરાધા પૌડવાલના સ્વરમાં, રચના સમીરની.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: પસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: બેન, નોકરી મળી ગઈ.
4: અરે વાહ, અભિનંદન. હવે બહુ વધી શોપિંગ.
3: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
4: ખૂબ રાજકુમાર, સેલરી ની પહેલા જ ખર્ચા.
3: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
4: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
3: પણ બેન,
4: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
3: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
4: અચ્છા.
1: આરબીઆઈ કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

મિત્રો, તાલ ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. ગાયક કલાકાર અનુરાધા, શ્રીરામ, સુજાતા, સોનુ નિગમ અને એ આર રહેમાનના સ્વરમાં. મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ શોલે ફિલ્મનું ગીત, આર ડી બર્મનના સ્વરમાં, રચના આનંદ બક્ષીની.

શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે સાંભળીએ શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ચિત્રપટ સંગીત. પ્રથમ સાંભળીએ કાંતિ અશોકની રચનાને, જાગ્યા ત્યારથી સવાર ચિત્રપટના ગીતમાં.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
4: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
3: પિઝા પાર્ટી. યે, ચાલ તારું કાર્ડ અને પિન આપ.
5: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ.
6: આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
3: બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ.
6: આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
7: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
8: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
7: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ગાયક કલાકાર પ્રફુલ દવે, ઉષા મંગેશકર અને સાથીઓના સ્વરમાં માણેક સ્તંભ ચિત્રપટનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમમાં હવે સાંભળીએ મા બાપ ચિત્રપટનું ગીત પ્રફુલ દવેના સ્વરમાં.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ITI एडमिशन 2026-27
2: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू.
3: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in.
2: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
3: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में और माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के मार्गदर्शन में आधुनिक नमो एयरपोर्ट दमन विकास और कनेक्टिविटी का नया अध्याय लिख रहा है.
5: अब 16 जुलाई 2026 से शुरू हो रही है दमन दिल्ली दमन की नियमित हवाई सेवा हर सोमवार और बुधवार.
4: इसके साथ ही

મિત્રો, કુલવધુ ચિત્રપટનું ગીત ગાયક કલાકાર મહેન્દ્ર કપૂરના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ કવિ કાગની રચના પ્રફુલ દવેના સ્વરમાં.

મિત્રો, જન્મ જન્મના સાથી ચિત્રપીઠનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અને આ સાથે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સાંભળીશું થોડી જ વારમાં.

0: અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:30 થઈ છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: સહિયર કાર્યક્રમ સાંભળતી સૌ બહેનો અને સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માના
0: નમસ્કાર. અટલબેન, આજે કંઈક મનની વાત કરવાનું મન થાય છે.
1: શું વાત છે? હા હા.
0: કારણ કે આપણું મન છે ને એ કુદરતનું એક એવું અનોખું સર્જન છે ને કે એ ધારે ને તો આકાશમાં પણ ઉડી જાય અને એ ધારે ને તો પાતાળમાં પણ ચાલ્યું જાય.
1: હા, સાચી વાત છે.
0: અને એ જો સકારાત્મકતાથી આગળ વધે ને તો આપણે આપણા ધ્યેયને ખૂબ સારી રીતે મેળવીએ, પણ જો નકારાત્મકતાથી ઘેરાઈ જાય તો આપણે એમાંથી બહાર આવવું દુષ્કર થઈ જાય છે.
1: અને કૃપાબેન એમ પણ કહે છે ને કે મન કે જીતે જીત હે, મન કે હારે હાર.
0: એટલે આજે એક થોડી પાછી પંક્તિઓ મને યાદ આવે છે.
1: ઈર્ષાદ.
0: મનનું તો બસ એવું કે નહીં ડાબું નહીં જમણું, ગમતી ક્ષણમાં તાડ નહીં ગમતીમાં ઝીણું તરણું. મન માને તો તમરાને પણ બોલાવી લે ઘેર, નહીતર સરગમ સાથે જાણે સાત જન્મનું વેર. મનમોજી એવું કે પળમાં પથ્થર પળમાં ઝરણું, મનનું તો બસ એવું કે નહીં ડાબું નહીં જમણું.
1: વાહ વાહ, ખૂબ સાચી વાત કરી છે. એટલે આપણા જે વડવાઓ છે ને એવું કહી ગયા છે કે ભાઈ મનને સાધવાની વાત છે.
0: બરાબર.
1: અને મન સારું હોય ને તો આપણે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ છે એમાંથી નીકળી શકીએ છીએ.
0: બરાબર.
1: પણ આજકાલ હું જોઉં છું ને કે આપણે

0: આપણા જેવું શારીરિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીએ છીએ ને, આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણું ધ્યાન જતું નથી.
1: સાચી વાત છે. એટલે મનને સમજવા માટે આમ તો સદીઓથી કેટલા બધા પ્રયત્નો થયા છે, કેટલા ગ્રંથો રચાયા, પણ આજ સુધી આ વિષય એટલો જ ગૂઢ છે. અને આજે આવા ગૂઢ વિષયની થોડીક માહિતી મેળવવા આપણે ભેગા થયા છીએ. તો આપણા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે કર્તવી ભટ્ટ, અને આપણે એવા સરસ વિષય લઈને આવ્યા છીએ કે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે કાઉન્સેલિંગની જરૂરિયાત.
0: હા, અને કર્તવી ભટ્ટ છે એમનો પરિચય પણ પહેલા મિત્રોને આપી દઈએ. કર્તવી બેન સાયકોલોજીસ્ટ છે, કાઉન્સેલર છે, અને એમણે ડાન્સમાં PhD કર્યું છે.
1: વાહ.
0: અને પ્રોફેશનલ વેમાં કાઉન્સેલિંગ અત્યારે કરી રહ્યા છે.
1: જી, તો કર્તવીબેન આપનું આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
1: તો કર્તવીબેન, આપણે વાત કરી કે માનસિક સ્વાસ્થ્ય આપણે જાળવવું જોઈએ. શરીરના સ્વાસ્થ્યની તો આપણે ખૂબ કાળજી લેતા હોઈએ, પણ આ માનસિક સ્વાસ્થ્ય એટલે શું એ પહેલા આપણે જાણીએ.
2: જી, બહુ જ સરસ અને મહત્વનો સવાલ છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું. અત્યારના ઘણા લોકોને ખ્યાલ જ નથી કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું. અને પ્લસ બીજું, ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ લોકોમાં હોય છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે તો હવે ભાઈ પાગલ થઈ ગયા છે, ગાંડા થઈ ગયા છે, અથવા તો કોઈ અંધવિશ્વાસ બાજુ ઘણા લોકો વળતા હોય છે. કારણ કે માનસિક સ્વાસ્થ્યમાં જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે ઘણી વખત વ્યક્તિના વર્તનમાં એના ઘણા ફેરફારો આવતા હોય છે. તો એને ઘણી વખત કોઈ અંધશ્રદ્ધાના માધ્યમથી પણ જોવામાં આવતું હોય છે. એટલે ખરેખર માનસિક સ્વાસ્થ્ય શું છે ને એની સમજ મેળવવી પણ ખૂબ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય એટલે કે વ્યક્તિનું મન છે, લાગણી છે, સામાજિક કોઈ પણ ક્ષેત્રે જાય છે ત્યારે પોતાની વાતને, પોતાની લાગણીઓને સમજી શકે, સમજાવી શકે, અને અન્યની લાગણીઓને સમજી શકે, સમજાવી શકે, એનું નામ છે માનસિક સ્વાસ્થ્ય.
1: જી,
2: એનો માનસિક સ્વાસ્થ્યનો મતલબ એવો નથી કે વ્યક્તિ હંમેશા ખુશ જ રહેવું. દરેકના જીવનમાં દુઃખ આવે છે, ચિંતાઓ આવે છે, સમસ્યાઓ આવે છે, ઘણી વખત ગુસ્સો આવે છે એવી પરિસ્થિતિઓમાં. એ દરેક પરિસ્થિતિ છે એ ટેમ્પરરી હોય છે, પરંતુ જ્યારે લાંબા સમય સુધી તેની અસર રહેતી હોય છે અથવા તો રોજિંદા જીવનમાં જ્યારે એના કારણે તકલીફ ઊભી થતી હોય છે ત્યારે તમારે કોઈ માનસિક સ્વાસ્થ્યના જે કોઈ પણ નિષ્ણાંત છે તેનો સંપર્ક કરવો જરૂરી છે.
0: વાહ, ખૂબ સરસ રીતે એમણે અને સરળ ભાષામાં સમજાવ્યું કે ભાઈ માનસિક સ્વાસ્થ્ય એટલે શું. હવે આપણે જ્યારે કાઉન્સેલિંગની વાત કરીએ છીએ તો કાઉન્સેલિંગ શબ્દ આપણે જ્યારે સાંભળીએ ને ત્યારે એમ લાગે કે ભાઈ આ કંઈક પાશ્ચાત્ય સંસ્કૃતિથી આવેલો કોન્સેપ્ટ કે શબ્દ છે. તો કર્તવ્યબેન, આ કાઉન્સેલિંગ એટલે શું, અને જે એક મનમાં અમારા બધામાં ધારણા છે કે ભાઈ આ પાશ્ચાત્ય સંસ્કૃતિથી આવેલી વાત છે, એ કેટલીક સાચી છે એ વાત કરો.
2: જી, બહુ જ સાચી વાત કરી તમે. દરેકના મનમાં એ ખ્યાલ પહેલાથી આવે જ, કારણ કે અત્યાર સુધીમાં જે થિયરીમાં દર્શાવવામાં આવ્યું છે, જે સાયકોલોજીની અંદર અલગ અલગ થિયરી આપેલી છે, કોન્સેપ્ટ આપેલા છે, એમાં મોટા ભાગે જે પાશ્ચાત્ય સાયકોલોજીસ્ટ છે અથવા તો જે રિસર્ચર્સ છે એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલા માટે થઈને એમના વિશે આપણને એવો ખ્યાલ આવે કે કાઉન્સેલિંગ એ તો આપણું નથી, વેસ્ટર્ન કલ્ચર છે ને એના કારણે અહીંયા આવ્યું છે ને આપણે અહીંયાના લોકોને એવી કંઈ જરૂરિયાત હોતી નથી. પરંતુ ફેક્ટ એ છે કે વિશ્વના સૌથી પહેલા કાઉન્સેલર હતા શ્રી કૃષ્ણ ભગવાન, કે જેમને મહાભારતના યુદ્ધની વચ્ચે અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું, જે સમજ આપી હતી, એ એમનું પહેલું કાઉન્સેલિંગ હતું. અને વિશ્વના સૌથી પહેલા કાઉન્સેલર એટલે જ એમને શ્રી કૃષ્ણ ભગવાનને કહેવામાં આવે છે.
1: વાહ, એટલે એ જે જ્ઞાન છે એમણે અર્જુનને આપેલું, પણ આજના સમયમાં પણ આપણે એ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, અને આપણા જીવનમાં પણ આપણે મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો આપણે એ જ્ઞાનના કારણે જ પ્રયત્ન કરીએ છીએ. તો આજે માનસિક સ્વાસ્થ્ય માટે આપે વાત કરી કાઉન્સેલિંગ, તો એ આપણી કાર્યક્ષમતા ઉપર કેવી રીતે અસર કરે, આપણા રોજબરોજના સંબંધો છે, આપણી રોજબરોજની ક્રિયાઓ છે, એમાં કેવી રીતે અસર કરે છે.
2: જી, બહુ જ સાચી વાત છે. આજે એક સામાન્ય હું એક્ઝામ્પલ આપું બહુ જ સરળ ભાષામાં, કે આજે કોઈ બાળક છે એના ક્લાસરૂમમાં બેસેલું છે. માની લો કે એ સવારના જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે એના ઘરમાં એના વાલી વચ્ચે ઝઘડો થતો હોય છે, અથવા તો ઘરનું વાતાવરણ એવું હોય છે કે ત્યાં કોઈ રડતું હોય છે, કોઈ રાડો બૂમો પાડતું હોય છે, અથવા તો એકબીજાની ઉપર ગુસ્સો કરતા હોય છે, કંકાસ કરતા હોય છે. હવે આ બાળકને તમે સ્કૂલની અંદર 5 કલાક બેસાડીને બેસ્ટ કોચિંગ આપો છો, તેમ

0: બની છે, કોઈ એવી કોઈ બાબત આપણને કહી છે તો એની અસર આપણા મગજ ઉપર પડે, પરિણામે આપણે જે દરરોજ જે કામ કરીએ છીએ ને એ પણ સારી રીતે ના કરી શકીએ. અને આનું કામ છે ને, આપણે મગજમાં આપણે એક સીમ કાર્ડ જેવું છે, ફોનમાં મેમરી કાર્ડ છે, એમાં તમે જરૂરિયાત કરતા વધારે ડેટા ભરો એટલે ફોન હેંગ થાય અથવા તો સ્વિચ ઓફ થવા લાગે, બગડી જાય. સેમ આ જ સિસ્ટમ આપણા મગજમાં ફિટ કરેલી છે કે જરૂરિયાત કરતા વધારે વાયરસ વાળો ડેટા મગજમાં ભર્યો હશે એટલે મગજ હેંગ થશે. તમે દરેક કાર્ય કરી શકશો પણ એ પરફેક્શન સાથે નહીં કરી શકો.
1: એટલે તમારી કાર્યક્ષમતા તો અસર કરે છે. આપે જે વાત કરી કર્તવ્ય બેન, એના ઉપરથી મને એમ લાગે છે કે પહેલાના સમયમાં કદાચ કાઉન્સેલિંગની એટલી જરૂર નહોતી જેમ અત્યારે પડે છે. કારણ કે મને એક બે કારણ એના એમ દેખાય છે કે પહેલા શું હતું કે સંયુક્ત પરિવાર હતો એટલે કોઈ એકબીજાની વાતો સાંભળી લે, કાંઈ કોઈ મૂંઝાતું હોય તો દાદી છે, નાની છે, ફઈ છે, કંઈક ને કંઈક એમાં સોલ્યુશન આવે. હવે એ વસ્તુ રહી નથી. અને બીજું મને એમ થાય છે કે આપણે આજે એક ઇન્ટરનેટની દુનિયામાં માયામાં આપણે જે ખોવાઈ ગયા છે એના કારણે પણ જે એક વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું જે એક અંતર છે વધી રહ્યું છે. આપ શું કહેશો?
0: જી, બહુ જ સાચી વાત છે. આ બધી બાબતોની અસર છે માનસિક સ્વાસ્થ્ય પર બહુ જ પડી છે અને એ નાના નાના જે ફેર પડ્યા છે ને એના કારણે અત્યારે જો માનસિક સ્વાસ્થ્યમાં તકલીફો ઊભી થાય છે તો એનું મુખ્ય કારણ મોટા ભાગે શું જોવા મળે કે વ્યક્તિની અંદર ધીરજ નથી, સહનશીલતા નથી. તેના કારણે વ્યક્તિ કોઈ એવું વર્તન કરે છે અથવા એવી કોઈ બાબત બોલે છે કે જેના કારણે વાતાવરણ અલગ પ્રકારનું ઊભું થાય છે અને એના પરિણામે માનસિક સ્વાસ્થ્ય છે એ ખોરવાય છે. પહેલાના સમયમાં સંયુક્ત પરિવાર હતા, લોકો એકબીજાની સાથે વાત કરી લેતા, સોલ્યુશન ત્યાં જ મળી જતું હતું ઘણા બધા પ્રશ્નોનું. ત્યારે પણ કાઉન્સેલિંગની જરૂરિયાત હતી જ, પરંતુ અત્યારના સમયમાં જેમ મેં વાત કરી એમ ધીરજ ને એ બધી વસ્તુ ખૂટી છે. નાની નાની બાબતો છે, જેમ કે પહેલા એવું હતું કે બહારગામ છે કોઈ વ્યક્તિ, એની સાથે કોમ્યુનિકેટ કરવું છે તો તમે લેટર લખો, એના સુધી પહોંચે, પછી એ વાંચે, તમને લખીને પાછો મોકલે, ત્યાં સુધી તમારે શાંતિથી બેસવું પડતું.
1: પ્રક્રિયા હતી,
0: આખી પ્રક્રિયા હતી. હવે એ બધું બે સેકન્ડનું કામ છે કે તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, ઈમેલ કરી શકો છો. પહેલાના સમયમાં એવું હતું કે નાની નાની જે કામ હતા રોજિંદા જીવનના, સામાન્ય રીતે કોઈ વસ્તુ બનાવી છે તો એના માટેની પણ આખી બહુ લાંબી પ્રોસેસ કરવી પડતી અને હવે બધું રેડીમેડ છે. તમે કિચનમાં કોઈ પણ વસ્તુ જોવો તો પહેલાની જે સ્ત્રીઓ હતી એમનું કામ બહુ મહેનત વાળું હતું, ધીરજ વાળું હતું. જ્યારે હવેના ટાઈમમાં બધું રેડી ટુ ઈટ મળી જાય છે, બધું ફટાફટ થઈ જાય છે.
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में और माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के मार्गदर्शन में आधुनिक नमो एयरपोर्ट दमन विकास और कनेक्टिविटी का नया अध्याय लिख रहा है.
5: अब 16 जुलाई 2026 से शुरू हो रही है दमन दिल्ली दमन की नियमित हवाई सेवा हर सोमवार और बुधवार.
4: इसके साथ ही जल्द ही शुरू होगी मुंबई दमन अहमदाबाद हवाई सेवा. अब सफर होगा और भी तेज, आसान और सुविधाजनक. उड़ चले दमन, बढ़ चले दमन, विकास की नई उड़ान.
5: टिकट बुक करें bookme.alliance air, मेक माई ट्रिप, पेटीएम, IRCTC एयर और अन्य अधिकृत प्लेटफॉर्म पर.
4: नमो एयरपोर्ट से नई उड़ान, दमन के विकास को नई पहचान. दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन द्वारा जनहित में जारी.
6: ITI एडमिशन 2026-27।
7: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू।
8: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है।

0: www.dhted.nhdd.in।
1: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
0: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी।
2: જરૂરિયાત ક્યારે હોય છે તો કાઉન્સેલિંગ એક વસ્તુ એવી છે, ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યું હશે કે અમે પણ કાઉન્સેલિંગ કરીએ છીએ, પણ સામાન્ય વાત કરવી અને કાઉન્સેલિંગ કરવું એ બંને પ્રોસેસમાં ઘણો ડિફરન્સ હોય છે, નો ડાઉટ। એ જે લોકો કહેતા હોય છે, એ લોકો કોઈ વ્યક્તિને સાંભળે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે અને એમની સૂઝબૂઝ અને અનુભવ પ્રમાણે એમને સલાહ પણ આપે છે, એ બહુ જ મોટી અને સારી વાત છે કે એ પોતાનો સમય આપીને કોઈને સાંભળે છે, સમજવાનો પ્રયત્ન કરે છે। જ્યારે કાઉન્સેલિંગ છે ને, એ આખી એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જેની અંદર વ્યક્તિને સાંભળવામાં આવે છે, એના જે સમસ્યા છે એના મૂળ સુધી જવામાં આવે છે અને ત્યાંથી મૂળથી આખી પ્રોસેસ કરવામાં આવે છે। જરૂર પડે તો અલગ અલગ થેરાપી આપવામાં આવે છે અને જીવનમાં, ભવિષ્યમાં પણ, આવનારા સમયમાં ક્યારેય પણ એમને આવી સમસ્યાઓ આવે તો એ કઈ રીતે એની સામે ફાઇટ કરી શકે એના માટે પણ તૈયાર કરવામાં આવે છે। એટલે આ આખી એક પ્રોસેસ છે। તો તમે જ્યારે પણ કાઉન્સેલિંગની જરૂરિયાત હોય ત્યારે એક પ્રોફેશનલી જે કાઉન્સેલિંગ કરતા હોય એનો સંપર્ક કરશો તો તમને ખૂબ સારું પરિણામ મળશે અને લોંગ ટર્મ માટે। જ્યારે તમે કોઈ સાથે વાત કરો છો, આજે તમને કોઈ સમસ્યા છે એના વિશેની તમે વાત કરી, ટેમ્પરરી તમને એનું સોલ્યુશન મળી ગયું, મન હળવું થઈ જશે, એની સમસ્યાનું સોલ્યુશન મળી જશે। જ્યારે તમે કાઉન્સેલર પાસે જાઓ છો ત્યારે મૂળથી આ બધી બાબતોનું સમાધાન મળશે અને ભવિષ્યમાં કોઈ સમસ્યા આવે એના માટે પણ તમને તૈયાર કરવામાં આવે છે। એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ છે। અને બીજું કે ખાસ તો કાઉન્સેલિંગની જરૂરિયાત કોને છે એમ કહીએ તો, અત્યારે એક સર્વે મુજબ દર 7મી વ્યક્તિને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે। એટલે એના ઉપરથી આપણે અંદાજ લગાડી શકીએ કે કોને કોને વ્યક્તિની જરૂર નહીં હોય એમ કહીએ તો ચાલે। તમને જ્યારે કોઈ વાતને લઈને સ્ટ્રેસ આવે છે, એન્ઝાયટી થાય છે, ડર આવે છે, ગુસ્સો આવે છે, બહુ સામાન્ય બાબત છે, પરંતુ એ વારંવાર આવે છે, લાંબો સમય રહે છે, એનાથી રોજિંદા જીવનમાં તકલીફ પડે છે, એમાં ડિફરન્સ આવે છે, ત્યારે તમારે એનું સોલ્યુશન લઈ આવવાની જરૂર છે। જ્યારે તમને તમારા અથવા તો બીજાના કોઈના બિહેવિયરમાં ચેન્જીસ દેખાય છે તેના કારણે, તો ત્યારે તમારે કાઉન્સેલિંગની જરૂરિયાત હોય છે। કોઈ પણ વાતચીત કરીએ છીએ કોઈ વ્યક્તિની સાથે તો ત્યારે વાતચીત દરમિયાન તમને ઘણી વખત એવું ફીલ થાય કે મારે કારણે હું વાતચીત કરું ત્યારે કેમ આવા પ્રશ્નો વારંવાર ઊભા થાય છે, તો ત્યારે તમારે સમજવું જોઈએ કે મારે કાઉન્સેલિંગની જરૂર છે। જ્યારે તમને નોર્મલી તમે આરામથી સૂઈ શકો છો, પણ ક્યારેક થોડાક સમયથી એવું થાય છે કે તમને ઊંઘવામાં તકલીફ પડે છે, તમારા ફૂડ પ્રોસેસ છે, હેબિટ છે, એમાં તમને કોઈ તકલીફ છે, કોઈ ચેન્જીસ દેખાય છે, તો ત્યારે પણ આપણે એના વિશે અપડેટ થઈને કાઉન્સેલિંગ લેવું જ જોઈએ। અને કાઉન્સેલિંગ લેવું એ બહુ જ સારી અને જરૂરી વસ્તુ છે, એમાં કોઈ જ શરમ કે સંકોચ રાખવાની જરૂર બિલકુલ નથી। જ્યારે આપણને તાવ આવે છે, પેટમાં દુખે છે, માથું દુખે છે, ત્યારે આપણે કેમ ડોક્ટર પાસે જઈએ છીએ? એવી જ રીતે જ્યારે આપણું મન બીમાર છે ત્યારે આપણે એટલીસ્ટ આપણા માટે થઈને અથવા તો આપણી આસપાસ રહેતા લોકો માટે થઈને આ સ્ટેપ લેવો જરૂરી છે।
3: તો કર્તવ્યબેન, આપનું જે એક બહોળો અનુભવ છે કાઉન્સેલિંગનો, તેમાં કઈ કઈ ઉંમરના લોકો આવતા હોય છે અને નોર્મલી કેવા પ્રશ્નો વધારે આવતા હોય છે?
2: દરેક ઉંમરના એક અલગ અલગ પ્રશ્નો છે, જેમ કે બાળકો છે તો અત્યારના બાળકોમાં આપણે જોવા મળીએ તો મોબાઈલ ફોન એડિક્શન હોય છે। જો મોબાઈલ હાથમાં આપો તો શાંતિથી એક જગ્યાએ બેસીને જમશે, નહીં તો એ જમશે નહીં, પણ એવી બાળકની હેબિટ પેરેન્ટ્સે જ આપી છે કે ભાઈ શાંતિથી બેસીને કામ કરવા દે એટલે હું એને ફોન આપી દઉં હાથમાં। તો એવી સમસ્યાઓ આવે છે ત્યારે અમારે ફેમિલી કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે કે બાળકોના રિલેટેડ જે કોઈ પણ કિસ્સા છે તેમાં પેરેન્ટ્સનું પણ સાથે કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે। પછી જ્યારે એડલ્ટ્સ આવે છે તો એડલ્ટ્સ છે અથવા તો ટીનેજર્સ છે તો એમને સ્ટડી રિલેટેડ પ્રશ્નો હોય છે, એગ્રેશનના રિલેટેડ પ્રશ્નો હોય છે, અથવા તો અમુક એજમાં દરેક બાળકો આ વસ્તુ ફીલ કરતા હોય છે કે મને કોઈ સમજતું જ નથી, મને કોઈ સમજવાવાળું જ નથી। એટલે ત્યારે એમને ખાલી સાંભળીએ, સમજીએ અને એવું શું કામ લાગે છે તમને, ક્યાં બેઝ પર લાગે છે, એને એ આખી પ્રોસેસ હોય છે। તો એના ટીનેજના પણ અલગ અલગ પ્રશ્નો હોય છે, રિલેશનશીપ ઇસ્યુઝ હોય છે, ફેમિલી ઇસ્યુઝ હોય છે। ફેમિલી ઇસ્યુઝ છે બહુ જ બધા જ એજ ગ્રુપમાં એક જોઈએ ને તો એ અસર કરતું હોય છે, ચાહે નાનું બાળક છે કે મોટી ઉંમરની વૃદ્ધ છે, ફેમિલી એ વસ્તુ એવી છે કે જ્યારે બહારથી તમે ગમે તેટલો સ્ટ્રેસ હોય છે, એન્ઝાયટી

0: હોય છે, ગમે તે હશે, પણ જો ઘરમાં આવીને તમને શાંતિનો અનુભવ થતો હશે ને તો તમે બધી સમસ્યાઓ સામે લડી શકશો. એટલે ફેમિલીના રિલેટેડ કાઉન્સેલિંગ છે એ અમે મોટા ભાગે ઘણી બધી બાબતોમાં એને પ્રાયોરિટી આપતા હોઈએ છીએ.
1: પછી એક અટલબેન, એવું પણ મેં સાંભળ્યું છે કે જ્યારે બોર્ડર પર રહેતા સૈનિકો હોય એ જ્યારે ઘરે પાછા આવે છે એમને પણ કાઉન્સેલિંગની જરૂર પડે છે, કારણ કે એમને આખું વાતાવરણ જેમાંથી તેઓ સ્ટ્રેસમાંથી આવે છે, તો એ કઈ રીતે મદદરૂપ થાય છે એમાં?
0: જી, દરેક ક્ષેત્રોમાં જેમ તમે વાત કરી કે બોર્ડર પર જે સૈનિકો છે એમને કાઉન્સેલિંગ આપવામાં આવે છે, એમને માટે અલગ કાઉન્સેલર પણ નિમણૂક કરવામાં આવતા હોય છે, એ જ રીતે સ્પોર્ટ્સને કોઈ પણ ક્ષેત્ર છે ત્યાં પણ કાઉન્સેલિંગ આપવામાં આવતું હોય છે. હવે ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં પણ કાઉન્સેલર રાખતા હોય છે કે 15 દિવસ અથવા તો મહિનામાં એક વખત કાઉન્સેલર છે એમને ઇન્ડસ્ટ્રીના કોઈ પણ એમ્પ્લોઈઝ છે એની કાઉન્સેલિંગ કરે, એમને હેલ્પ કરે, જેથી એના કારણે એને રિઝલ્ટ એ પણ જોવા મળે છે કે પ્રોડક્ટિવિટી વધે છે એમની, એટલા માટે એ લોકો એની ઉપર વેઇટેજ આપે છે. પ્લસ હવે સ્કૂલ ને કોલેજીસની અંદર કમ્પલસરી થઈ ગયું છે, હજુ સુધી એ વસ્તુ અવેરનેસના અભાવને કારણે અથવા તો એની સિરિયસનેસ લોકોમાં નથી કદાચ એવું કહી શકીએ, તેના કારણે એ પ્રશ્નો હજી ઘણા ઊભા છે કે દરેક સ્કૂલ કોલેજમાં કાઉન્સેલર નથી. પણ રૂલ પ્રમાણે જો જોઈએ તો દરેક શાળા અને કોલેજની અંદર કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. કોલેજ અને યુનિવર્સિટીમાં 100 વિદ્યાર્થી એક કાઉન્સેલર રાખવા ફરજિયાત છે, અને 100થી વધારે સંખ્યા હોય એવા દરેક સ્કૂલની અંદર કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. આ એક નિયમ આવેલો છે જે બધા માટે એટલા જ લાગુ પાડવામાં આવ્યો છે કારણ કે અત્યારના કાઉન્સેલિંગની જરૂરિયાત એટલી વધારે છે, અને રાજકોટનો જે સ્યુસાઇડલ રેટ આપણે જોઈએ તે દિવસે ને દિવસે ખૂબ વધ્યો છે. ઇવન હમણાં જે છેલ્લે સર્વે બહાર પાડ્યો છે એમાં જે ઇન્ડિયાના જે બધા સિટીઝ છે નોન મેટ્રો સિટીઝ એમાં રાજકોટ છે બીજા નંબરે છે સ્યુસાઇડ રેટમાં. એટલે આપણે રાજકોટમાં જો ખાલી જોઈએ તો આપણને ખ્યાલ નથી હોતો કે આપણી આસપાસ આટલું બધું પ્રમાણ આત્મહત્યાનું ને એવું હશે, પરંતુ છે એ આપણે આજે બધા સ્ટડીઝ ને બધું વાંચીએ એના ઉપરથી ખ્યાલ આવે, એટલા માટે જ આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે.
1: એટલે બહારથી જોવામાં રંગીલું રાજકોટ આપણે કહેતા હોઈએ છીએ, પણ અંદર ઉતરીએ ત્યારે ખ્યાલ આવે છે. તો કર્તવ્યબેન, હવે પૂછવાનું એ મન થાય કે આપણે માનસિક સ્વાસ્થ્યની જ્યારે વાત કરીએ તો એવી કોઈ તમે ટિપ્સ આપી શકો કે આપણે આખા દિવસમાં એવી શું શું એકાદ બે વસ્તુ કરી શકીએ કે જેના કારણે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે?
0: જી ચોક્કસ. પહેલાં તો સવારને જાગીને સૌથી પહેલું કામ તો એ કરવાનું કે મિરરમાં જોઈને પોતાની જાતને સ્માઈલ આપતા શીખવું જોઈએ. તમારી જાત સાથે તમે 2-4 વાક્યોની કોમ્યુનિકેશન કરો કે યુ આર ઇનફ, યુ આર ટ્રુલી બ્લેસ્ડ, કોઈ પણ તમને જે મગજમાં યુ આર વેરી કોન્ફિડન્ટ, યુ આર વેરી હેપી, મિરરમાં તમારી સામે જે વ્યક્તિ છે એને તમે ઉઠીને સૌથી પહેલા તો 2-4 સારા શબ્દો કહેતા શીખો. પછી તમારે દુનિયા પાસેથી એવું એક્સપેક્ટ કરવાની જરૂરિયાત નહીં પડે કે કોઈ મને અપ્રિશિએશન આપે, એની પહેલા તમે પોતાને આપી દીધું હશે. બીજું કે જે તમારે રોજિંદા જીવનમાં જે પ્રોબ્લેમ આવતા હોય છે, ઘણાને એવું હોય છે કે વર્ક પ્રેશર એટલું બધું હોય છે તો ઘણી બધી સમસ્યાઓ એક સાથે ભેગી થાય, તો એને એનાલિસિસ કરવું જરૂરી છે. પોતાની વાતને સમજવી, પોતાની લાગણીઓને સમજવી અને બીજાને સમજાવવી એ એક સ્કિલ ડેવલપ કરવાની જરૂરિયાત છે, જેને ઇમોશનલ મેચ્યોરિટી આપણે કહી શકીએ. ઇમોશનલ મેચ્યોરિટી એ પ્રેક્ટિસથી જ આવશે. અને બીજું ખાસ એ વસ્તુ કે આ દરેક ઉંમરની વ્યક્તિને આ વસ્તુ લાગુ પડતી હોય છે કે ક્યારેય ટેમ્પરરી ઇમોશનમાં પરમેનન્ટ ડિસિઝન નહીં લેવાના, તેના કારણે ઘણી બધી સમસ્યાઓ છે ઊભી થતી હોય છે. એટલે આ એક બાબતનું ખાસ રોજિંદા જીવનમાં જ્યારે નિર્ણયો લેવાના હોય ત્યારે તમારે જરૂરિયાત છે કે આ બાબતને તમે ધ્યાનમાં રાખો. બીજું, તમે મેડિટેશન છે એ તમારા રોજિંદા જીવનમાં એડ કરી શકો. રિલેક્સેશન થેરાપી કરીને છે, તમે સર્ચ કરી શકો અથવા તો કોન્ટેક કરીને પણ પૂછી શકો કઈ રીતે કરું. તો આવી અમુક ટેકનિક્સ છે જે તમે રોજિંદા જીવનમાં અપ્લાય, રોજ રાત્રે ફોન જોઈને આપણે સૂઈએ, ગીતો સાંભળીને સૂઈએ, એની બદલે 10 કે 15 મિનિટ કાઢીને આપણે રિલેક્સેશન થેરાપી આપણી પોતાની જાત ઉપર કરીને પછી સૂઈએ તો આરામથી નીંદર આવી જાય છે, અને આપણું મગજ જ્યારે આપણે બીજે દિવસે જાગીએ ત્યારે ફ્રેશ હોય છે, નવા કામ કરવા માટે, ચેલેન્જીસ એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોય છે.
1: વાહ વાહ, ખૂબ સરસ વાત થઈ આપણે. અને કર્તવ્યબેન, તમે જે વાત કરી એમાં તમે ઘણા બધા અત્યાર સુધી લોકોને મળ્યા હશો, વિવિધ પ્રકારના કાઉન્સેલિંગ કર્યા હશે, તો એમાં કોઈ ખાસ વિશેષ અનુભવ આપને યાદ આવે છે કે પરિવર્તન કેવી રીતે આવે છે કાઉન્સેલિંગથી?
0: જી, જે કિસ્સો કહું કે લગભગ એકાદ મહિના પહેલા એમનું કાઉન્સેલિંગ સેશન્સ પૂરા થયા હતા. એક પેશન્ટ છે એમનું, એમનો મને કોલ આવ્યો કે

0: તમે જે મને કાઉન્સેલિંગ કરાવ્યા, બધા જે સેશન્સ લીધા, લગભગ 8 થી 10 સેશન્સ થયા હતા એ બેનના, તમારા સેશન્સ પૂરા થયા પછી મને મારી પોતાની જાત ઉપર એટલો કોન્ફિડન્સ આવ્યો. કોલેજમાં ભણતા હતા બેન, એમને બધા જ સેમેસ્ટરમાં કેટી હતી, અને એમને કહ્યું કે તમારા કાઉન્સેલિંગથી બધી એક્ઝામમાં પાસ પણ કરી દીધી છે, અને મારી જે રિસન્ટ હમણાં એક્ઝામ હતી એ પણ થોડા દિવસ પહેલા પૂરી થઈ, તો એ પણ મેં સોલ્વ કરી દીધી છે. અને એમને સ્પેશિયલી એ કહેવા માટે ફોન કર્યો કે થેન્ક યુ તમે એ દિવસે મને રડાવી, કે તમે જો મને ના રડાવી હોત ને તો હું આખી એક્ઝામ અથવા તો આખી જિંદગી રડત. એટલે તમે દિવસે રડાવી ને મને હળવી કરીને, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.
1: એટલે નાની એવી વસ્તુ છે કે રડાવી, પણ એના કારણે એ બેન હળવા થયા અને ખૂબ પછી એમની જીવનમાં પરિવર્તન આવ્યા.
2: તો અટલબેન, આપણે જોયું ને તો આ વાતો પરથી એવું લાગે કે મનને જો યોગ્ય દિશા મળી જાય ને અને મન સાથે જો દોસ્તી થઈ જાય ને તો આપણને ચોક્કસ સાચો માર્ગ મળે છે, અને આપણું ધ્યેય પ્રાપ્ત કરવામાં જે આત્મવિશ્વાસ અને હિંમત છે ને એ બધું આપણને આપણી પાસેથી જ મળી જાય.
1: બિલકુલ. અને મને લાગે છે કે કર્તવ્ય ભટ્ટ સાથે આપણને જેવી મજા આવી વાત કરવાની, મિત્રોને પણ ઈચ્છા હશે કે એમની સાથે વાત કરે કે માર્ગદર્શન મેળવે, તો એમનો નંબર મિત્રોને લખાવી દઈએ.
2: ચોક્કસ. કર્તવ્ય ભટ્ટનો નંબર છે 72-03-8109-8109-77 7203-8-1097. તો કર્તવી બેન, આપ આપનો સમય ફાળવીને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને શ્રોતાઓને ખૂબ મહત્વપૂર્ણ અને મદદરૂપ થઈ શકે તેવી માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા માધ્યમથી અમે લોકો સુધી પહોંચીને આ વાત દર્શાવી શકીએ.
2: તો અટલબેન, આટલી સરસ માહિતી પછી હવે કાર્યક્રમ પૂરો કરીએ ને એ પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.
1: ચોક્કસ.

0: તો આ સરસ મજાના ગીત પછી હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે.
1: પણ મિત્રોને કહીએ કે આપને સહિયર કાર્યક્રમ કેવો લાગે છે,
0: જી
1: એના પ્રતિભાવો અમને પત્રો દ્વારા અને ઈમેલ દ્વારા જરૂરથી પહોંચાડજો.
0: તો અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

આજના સુગમ સંગીતના કાર્યક્રમમાં આપ જનાર્દન રાવલને સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. સમાચાર વિગતવાર. પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો પરત ખેંચી લીધા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે કુદરતી ગેસ પુરવઠા નિયમન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં મુખ્ય કટોકટી જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટમાં વિક્ષેપ બાદ આ વર્ષે માર્ચમાં આવશ્યક ચીજવસ્તુ કાયદા હેઠળ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ઇથેનોલ કોઈ નવો ખ્યાલ નથી અને તેનો ઉપયોગ એક સદીથી વધુ સમયથી થઈ રહ્યો છે. રાજસ્થાનમાં એક સભાને સંબોધતા શ્રી પુરીએ કહ્યું કે સરકાર તેના જૈવિક ઇંધણ મિશ્રણ કાર્યક્રમની રચનાત્મક ટીકાનું સ્વાગત કરે છે. તેમણે ખાતરી આપી કે સરકાર સૂચનો અનુસાર જરૂરી સુધારા કરશે.
1: एथेनॉल का काम ना हमने इन्वेंट किया, 100 साल से इस पे काम हो रहा है. भारत में अगर आ जाए तो इस पे पहली योजना बनाई थी कांग्रेस की सरकार ने, मैं बात कर रहा हूं 2006 से लेकर 2008, और हमारा एक टारगेट था कि 5% हमें बायोफ्यूल ब्लेंडिंग करनी है 10 स्टेट्स और यूनियन टेरिटरी में, कर नहीं पाए. वो दूसरी बात है, 1.4% पे हमारी गाड़ी रुक गई.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ 4થી મુલાકાત છે. મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રાબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. સરકારે ભાવ સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો છે, જે 1875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા ખરીદ ભાવ ડુંગળીના ખેડૂતોને વધુ સારું વળતર સુનિશ્ચિત કરશે અને બફર ખરીદીના પ્રયાસોને ટેકો આપશે.

ભારત તેની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ કેરળના કોચીમાં આવતીકાલથી શરૂ થનારી બે દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓ પર સહયોગને આગળ ધપાવશે. મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસ પર ચર્ચા અને સર્વસંમતિ બનાવવાની તક પૂરી પાડશે. આ અંગે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ બેઠક 8 અને 9 જુલાઈના રોજ યોજાનારી બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠક માટે મજબૂત પાયો નાખશે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા માટેની ગેરંટી મિશન ગ્રામીણ 1 જુલાઈ 2025થી સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે. શ્રી ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. તેમણે કહ્યું કે વિકસિત ભારત જી રામજીને માત્ર એક જ દિવસમાં દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. છત્તીસગઢના પ્રખ્યાત પાંડવાની ગાયિકા પદ્મવિભૂષણ તીજનબાઈનું આજે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમારીને કારણે એઇમ્સ રાયપુરમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે લગભગ 3:15 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. શક્તિશાળી અવાજ અને વિશિષ્ટ વર્ણન શૈલીથી તીજનબાઈએ પાંડવાનીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અપાવી હતી. ભારતીય લોકકલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ પાંડવાની ગાયિકા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમરનાથ યાત્રાના પહેલા 2 દિવસ દરમિયાન 32,313 ભક્તોએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા. યાત્રાના બીજા દિવસે 20,145 ભક્તોએ દર્શન કર્યા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. શ્રદ્ધાળુઓનો ચોથો સમૂહ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર યાત્રિક નિવાસથી કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ રવાના થયો. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રામવિલાસ પાસવાને સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે રામવિલાસ પાસવાનને જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. હવામાન વિભાગે જણાવ્યું, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. નૈઋત્યનું ચોમાસું આગામી 4 દિવસમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગો, ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર અરબી સમુદ્રમાં આગળ વધવાની શક્યતા છે. આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આસામ, મેઘાલય, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, કેરળ અને માહીમાં દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. દિલ્હીમાં વાવાઝોડા અને તોફાની પવનો સાથે હળવા વરસાદની શક્યતા છે. અમેરિકા ગઈકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી સાથે તેની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણી કરી. વોશિંગ્ટનમાં મુખ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ મોલમાં એકઠા થયેલા હજારો લોકોને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન નિવૃત્ત સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી અને આ ઉજવણી દેશના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાવી. ક્રેમલિન અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ટેલિફોન પર વાતચીત કરી હતી. રશિયન રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકાના સ્વતંત્રતા દિવસની 250મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને ક્રેમલિન દ્વારા યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિની માહિતી આપી હતી. ઉશાકોવે કહ્યું કે રશિયન દળો સંપર્ક રેખા પર આગળ વધી રહ્યા છે અને દાવો કર્યો હતો
કે કેટલાક યુરોપિયન દેશોને યુદ્ધ અંગેની ગેરસમજ છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી

અને લશ્કરી, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર સમયાંતરે વાતચીત કરવા સંમત થયા. વેનેઝુએલાના રાષ્ટ્રીય સભાના પ્રમુખ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે ભૂકંપમાં મૃત્યુઆંક 2954 પર પહોંચ્યો છે અને 16,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. લોકતાંત્રિક ગણરાજ્ય કોંગોમાં ઇબોલાનો પ્રકોપ સતત ફેલાઈ રહ્યો છે. રોગચાળામાં હાલમાં અત્યાર સુધીમાં 1,528 કેસોની પુષ્ટિ કરી છે અને 492 લોકોના મોત થયા છે. દેશના જાહેર આરોગ્ય અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિસ્થિતિ અહેવાલ મુજબ 239 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે 628 આઇસોલેશનમાં છે અથવા સારવાર હેઠળ છે. આઇસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડે અન્ય સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

જાવેદ અખ્તરની કલમમાંથી પ્રેમની ગઝલ વહે છે ત્યારે નુસરત ફતેહ અલી ખાનનું સંગીત અને સોનુ નિગમનો અવાજ તેમાં જાદુ પૂરી દે છે. તો ચાલો શબ્દો અને સૂરના આ અદ્ભુત સંગમમાં ખોવાઈ જઈએ અને સાંભળીએ આ ગીત જેની ફિલ્મનું નામ છે ઓર પ્યાર હો ગયા.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, કુમાર સાનુ અને સાધના સરગમના મધુર અવાજમાં માણીએ દીવાના ફિલ્મનું આ દિલના ધબકારા વધારી દેતું સદાબહાર ગીત.

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: હવે પછીનું ગીત છે ડિસ્કો ડાન્સર ફિલ્મનું. સ્વર આપી રહ્યા છે નંદુ ભિંડે અને સાથીદારો. ગીત રચના અંજાનની, સંગીત બપ્પી લહેરીનું.

છેલ્લું ગીત છે પરદેશ ફિલ્મનું. આનંદ અને લાગણીઓને ગીતમાં વણી લેવામાં જેમનો કોઈ જોટો નહોતો એવા મહાન ગીતકાર આનંદ બક્ષીએ આ ગીતમાં દિલની દીવાનગીને બહુ સુંદર રીતે આલેખી છે. સોનુ નિગમ અને શંકર મહાદેવનના શાનદાર અવાજમાં પ્રસ્તુત છે આ ધમાકેદાર ગીત.

પ્રસ્તુત છે નાટક ફેંસલો. નાટકમાં ભાગ લેનાર કલાકારોની પાત્રવરણી આ પ્રમાણે છે. ગોપાલ જયકૃષ્ણ રાઠોડ, સરોજ મંજુલા શાહ, અશોક સુકુમાર વસાવડા, ભરત તુષાર દવે, પાર્થ ઉમેશ કંસારા, નીલમ વૈશાલી કાપડિયા અને રીટા દીપ્તિ મહેતા. લેખક હર્ષદ જાની. રજૂઆત

0: જઈએ હવે બેસણામાં? ભપકો તો બહુ મોટો હશે.
1: હવે તો દંભ અને દમામની તો વાત જ કરવા જેવી નથી. એમાં મોટા માણસની મોટી વાતો.
0: પણ ગોપાલભાઈ છેલ્લે છેલ્લે બહુ હેરાન થયા.
1: હોસ્પિટલમાં હું છેલ્લે મળવા ગયો ત્યારે બિચારો રડી પડ્યો હતો. મને કહે,
2: અશોક, હવે હવે તો મોત, હવે તો સારું નથી બેઠા તું કે નથી સહન થતું. અશોક, મને નર્સોને હવાલે કરી દીધો છે. મારા ગૌરવને તો, ડોક્ટર ગૌરવને તો શ્વાસ લેવાનો સમય નથી. ટાઈમ મળે ત્યારે એકાદ દિવસ 5 મિનિટ આંટો મારી જાય છે. અને અને એમના મિસિસ રીટાને તો વળી વાત કરવાનો સમય નથી, નવરા નથી. અનેક સંસ્થાઓમાં એમને સેવા આપવાની ને. એ ભગવાન, એ ભગવાન, મને તારી સેવામાં લઈ લે. એ ભગવાન, એ ભગવાન, તું મને તારી સેવામાં લઈ લે, લઈ લે સેવામાં, સેવામાં લઈ લે.
0: એટલે તો ગોપાલભાઈને ખરડા ઘરમાં ગોઠવી દીધા હતા ને? બેમાંથી એકે નવરા નહીં, પછી એમને સાચવે કોણ?
1: બિચારો ત્યાં ગયા પછી તો સાવ નખાઈ જ ગયો હતો. માણસ કેટલું સહન કરે, કેટલું કડવું ગળે, જીવતે જીવ ગૌરવે મા બાપની કાળજી રાખી નથી. માં તો પહેલી વિદાય થઈ ગઈ હતી, પણ બાપ જીવતો રહ્યો હતો અથડાવા. બિચારા ગોપાલે દેવું કરીને ગૌરવને ડોક્ટર બનાવ્યો, દવાખાનું ખોલવા બધી જ મૂડી સાફ કરી નાખી. પણ દીકરાએ બાપને જરૂર હતી ત્યારે બાપની સામે ના જોયું. એમ તો સેવાભાવી ડોક્ટર તરીકેની નામના મેળવવા ગૌરવે જરાય કસર રાખી નથી, પણ બાપનું સ્થાન તો ઘરડા ઘરમાં જ. છોકરાને કે પુત્રવધુને સમય હોવો જોઈએ ને. અને એમની એટિકેટ્સમાં પાછો બાપ ફિટ પણ થવો જોઈએ ને.
0: આજે ઘરડા મા બાપ ભાગ્યે જ કોઈને ગમે છે.
1: ના સરોજ, એવું પણ નથી. આ મારા મિત્ર પેલા પ્રિન્સિપાલ ભાર્ગવભાઈને સંતાનમાં માત્ર દીકરી જ છે. એ કહે, દીકરી તો આજે દીકરા કરતાં એ અધિક છે. એ PhD થઈ, એન્જિનિયરને પરણી અને અમેરિકા પણ ગઈ. ભાર્ગવભાઈને એ કહે, તમારે અહીં એકલા રહેવાનું નથી. અને આજે તો ભાર્ગવભાઈ દીકરી સાથે અમેરિકામાં જલસાથી રહે છે.
0: ભાગ્યશાળીને એવા સંતાન મળે.
1: જીવવું તો સમાનથી જ. આ મારો મિત્ર ગોપાલ પણ એવો જ હતો. એનો ગૌરવ આમ તો લાગણીવાળો, પણ એમના મિસિસ રીટાબેન આગળ બિચારાનું કશું ચાલતું ન હતું. એકવાર બોલાચાલીમાં જ રીટા બોલી ગઈ,
3: ન ફાવતું હોય તો સ્વતંત્ર રહો.
2: ક્યાં? ઘરડા ઘરમાં જાઉં?
3: તમને યોગ્ય લાગે તો ત્યાં.
1: બસ. અને બીજે જ દિવસે ગોપાલદાસ ઘરડા ઘરમાં. પણ સમાની માણસથી આવું અપમાન સહન ન થયું અને એના આઘાતથી લકવો થઈ ગયો.
0: પાછળથી મોટી મોટી વાતો કરે, વાહ વાહ કરે, એનો શું અર્થ?
1: બેસણું ગોપાલ દવેનું.

0: વાવા તો ડોક્ટર ગૌરવભાઈ દવે એમડીની શું ભવ્ય મંડપ હતો. મોટા માણસને ત્યાં મેળો મોટો હોય ને, મોટા માથાથી આખો મંડપ હકડે ઠઠ ભરાઈ ગયો હતો. ગોપાલભાઈનો ભવ્ય ફોટો, સતત અગરબત્તીની સુવાસ અને ફૂલોના હારનું તો ઢગલો જ ઢગલો. ઘરના બધાએ હાર ચડાવ્યા, મને પણ હાર ચડાવવા આગ્રહ કર્યો. પણ ગોપાલભાઈના એ ફોટાને જોઈને મને મનમાં થતું હતું, વારે વા, શો તમાશો છે, શો દેખાડો છે. જીવતે જીવ બિચારો દવાના પૈસા માટે ફાંફા મારતો હતો અને મર્યા પછી ફોટા ઉપર હારોના ઢગલા.
1: લોકો જાણે ને કે દીકરાને બાપ માટે કેટલી બધી લાગણી છે, કેટલો પ્રેમ છે.
0: બધાને ઓછી ખબર છે અંદરની હકીકત. આ તો બાપ પ્રત્યેની લાગણી નહીં પણ પોતાના વૈભવનું પ્રદર્શન હતું.
1: જીવતે જીવ નિશાસા અને મર્યા પછી હારના ઢગલા.
0: હા, ડોક્ટર ગૌરવે પછી મંડપમાં જ દાનની પણ જાહેરાત કરી. બાલ મંદિરમાં, મહિલા મંડળમાં, ઘરડા ઘરમાં, બધી જ સંસ્થાઓમાં બાપુજીના નામે 10-10 હજાર આપવાની જાહેરાત.
1: લોકો જાણે ને કે બાપ માટે દીકરાને કેટલી લાગણી હતી.

0: गोपाल भाई तो गया। खैर, तू तारी जो वात करने। अपने आटला वक्त थी अहीं भरत ने घेर रहिए छी, नथी तारो नानो मनन सामू जो तो कि नथी मोटो पार्थ एम कहतो कि थोड़ो समय अहीं आवीने रहो। भरत एकलो शा माटे जवाबदारी उठावे?
1: ત્રણ દીકરામાંથી એકને જ માથે ભાર પડે એ તો ખોટું જ છે। ઉપરથી પેલા બે ભરતને સંભળાવે છે કે બાપુજીનું પેન્શન આવે છે એટલે તારે તો લહેર છે।
0: આ તો મા બાપની સામે જોવું નહીં અને ઉપરથી વાત વાતમાં સંભળાવતા રહેવાનું।
1: મને આ ભરતની ખૂબ લાગણી થાય છે। એક તો એની આવક મર્યાદિત, એક છોકરું ભારે પડી જાય છે, ત્યાં ત્રણને ભણાવવા ગણાવવાના। મારા મનમાં તો એમ કે આપણે એની સાથે હોઈએ તો થોડો ટેકો થાય, પણ આપણા ભરતની વહુને આપણે અહીં રહીએ એ ક્યાં ગમે છે? એ કહે છે આપણે એકલાએ શો ગુનો કર્યો છે, બીજા કેમ ના રાખે।
0: આજે તો બધાને સ્વતંત્ર રહેવા જોઈએ। મને ઘણીવાર થાય છે કે બધું છોડીને ક્યાંક ચાલ્યો જાઉં, પણ મને ભરતની ચિંતા થાય છે। પણ હવે તો એ અકળાઈને ગમે એમ બોલે છે। લે, આ આવી ગયો તારો ભરત। તારો આવરદા ઘણો છે હો ભરત।
2: વધારે જીવીને વધારે ઉપાધિ, કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે।
0: આજે તો સૌ સૌને પોતાનો સ્વાર્થ અને પોતાની પ્રતિષ્ઠાની પડી છે।
2: સાચી વાત।
0: આ જો ને, હું હમણાં ડૉક્ટર ગૌરવને ત્યાં જઈ આવ્યો। ગોપાલ બિચારો નિશાસા નાખી નાખીને મરી ગયો, કોઈ એની સામે જોનાર પણ ન હતું, અને આજે એનું બેસણું એટલું ભવ્ય હતું કે કંઈ કહેવાની વાત જ નહીં। જીવતો હતો ત્યારે કોઈએ એને શું દુઃખ છે એ પૂછ્યું પણ નહીં, અને આજે એના દીકરાએ એના નામે પૈસાની લાણી કરી નાખી। બાપ જીવતો તો ત્યારે બેટો એની સામે નહોતો જોતો।
2: ખોટું ન લગાડતા પપ્પા, પણ તમે તમારી જ વાત કરો ને, તમારી સામે કોણ જુએ છે? પેલા મોટા ભાઈ પાર્થ સુરતમાં લહેર કરે છે, નાનો મનન અમદાવાદમાં મસ્તીથી રહે છે, અને બંને પાછા મને વારંવાર ટોકે છે, વારંવાર મને મેણા મારે છે કે હું તમારા

0: તું અમને સમજવા પ્રયત્ન કર. જેવી મારી જવાબદારી છે એવી બીજા બેની પણ ખરી કે નહીં? હું અહીં વતનમાં છું, પણ એ લોકો મોટા હોદ્દા પર અને મોટા શહેરમાં છે. ખરેખર તો એમણે સામે ચડીને કહેવું જોઈએ કે અમારી સાથે રહો, અહીં કોઈ ચિંતા નહીં. પણ આ તો
1: જાણું છું, બધું જ જાણું છું, પણ એ લોકો સાવ નફ્ફટ થઈ ગયા છે, એનું કરવું શું?
0: જેવા સાથે તેવા. હવે તો મેં નિર્ણય કરી જ લીધો છે.
2: નફ્ફટ થવાનો?
0: મમ્મી,
1: હું સમજો નહીં, કહેવા શું માંગે છે તું?
2: તને અમે ભારે પડતા હોઈએ તો અમે અમારો રસ્તો કરી લઈશું.
0: પ્લીઝ મમ્મી, તમે મને સમજવાનો પ્રયત્ન તો કરો. તમારા ત્રણેય પુત્રોની જવાબદારી સરખી છે. મેં ડિસાઈડ જ કર્યું છે કે હવે આ વાતનો ફેંસલો થઈ જ જવો જોઈએ.
1: એટલે
0: હું બધા ભાઈ ભાભીઓને આવતા રવિવારે બોલાવું છું, કાયમી નિકાલ લાવવા.
1: એ તમારી મીટિંગમાં અમે અમારો અભિપ્રાય આપી શકીએ કે નહીં?
0: જરૂર પડશે તો તમારી ઈચ્છા પણ જાણીશું.
2: બધાને ભેગા કરી અહીં ભવાઈ કરવાની જરૂર શું છે?
0: તમે મમ્મી ખોટા જ ગુસ્સે થાવ છો. જરા દુનિયાના રંગઢંગ તો જુઓ, કોણ કેટલા પાણીમાં છે એ જોવાનું છે.
1: હા, વાત તારી એ વિચારવા જેવી તો છે. હો,
0: ત્યારે
1: જોઈએ તો ખરા કોણ કેટલી લાગણી બતાવે છે. તો થઈ જાય હવે ફેંસલો.

0: બધાને આવવા જણાવ્યું હતું, તોય મોટા ભાઈ તમે એકલા જ આવ્યા, અને મનન તો આવ્યો જ નહીં, તે નીલમને મોકલી.
1: મનનને તો શ્વાસ લેવાનોય સમય નથી, એની નોકરી કેટલી જવાબદારી વાળી છે, કહેવાય મેનેજર પણ આખી ફેક્ટરી સંભાળવી પડે.
0: ભાભી, નોકરી તો બીજા બધાએ કરે જ છે ને, અને આ હમણાં અઠવાડિયા પર તમારી માસીની દીકરીનું લગ્ન હતું, તે છેક પૂના નહોતા ગયા? ફરવાની રજા મળે, લગ્નમાં જવાની રજા મળે, અને અહીં મા બાપને મળવા આવવાનું હોય ત્યારે જ રજાનો પ્રશ્ન થાય.
1: પણ હું જાતે તો આવી છું, તમે જે નિર્ણય કરશો તે અમને માન્ય છે. પાર્થભાઈ, શું કહેવું છે તમારું?
2: હા, મારું પણ એ જ કહેવું છે, નાહક બધાને ભેગા કરવાની જરૂર છે હતી, વાતમાં કઈ માલ લઈને
0: કેવું પડે, હું કેવું પડે, તમારે મન વાતની કોઈ ગંભીરતા જ નથી. હા, પણ તમારે શી ચિંતા હોય, તમારે ક્યાં કોઈ જવાબદારી લેવી છે કે અહીંની ફિકર કરવી છે? બા બાપુજી માંદા પડે કે એમને કોઈ મુશ્કેલી હોય, તમે ક્યાં કશી ચિંતા જ કરો છો?
2: કેવી વાત કરે છે તું યાર ભરત. હે, ના ના, તમે લોકો બા બાપુજીની કાળજી લેનાર હો, અહીં વતન હોય,
0: હા,
2: બાપુજીને અહીં એમની કંપની હોય,
0: હાસ તો.
2: અરે પછી અમારે ચિંતા શી કરવાની? હે, તમારી ઉપર અમને પૂરો ભરોસો છે.
0: એમ કહીને જ તમે મોટા પુત્ર તરીકેની તમારી જવાબદારીમાંથી અત્યાર સુધી છટકી ગયા છો. જ્યારે જ્યારે એ લોકો તમારે ઘેર આવ્યા છે ત્યારે કાયમ નિરાશ થઈને જ પાછા આવ્યા છે, માંડ અઠવાડિયું પણ ટક્યા નથી તમારે ઘેર.
1: પણ એ લોકોને જ અમારે ત્યાં ગમતું નથી, આઈ મીન એ લોકો એડજસ્ટ જ થઈ શકતા નથી.
2: વાત એમ છે ને ભરત, અહીં એમની કંપની હોય, અહીં ના જાતના માણસો સાથે હળવા મળવાનું થાય, જ્યારે મારા ત્યાં તો બિચારા મુંજાઈને બેસી જ રહે ને.
0: એ બધા ખોટા બાના છે, તમે એમને સારી રીતે રાખો, સારું વર્તન રાખો અને કાળજી લો, તો હું નથી ધારતો કે એમને ફરિયાદની કોઈ તક જ મળે. મારે ના કહેવું જોઈએ, પણ તમે લોકો સેજ પણ તમારી જવાબદારી સમજતા નથી. અને હવે સ્પષ્ટ જ કહું તો બા બાપુજીને રાખવાની મારી એકલાની જવાબદારી નથી. ખોટી જવાબદારી લઈ અને બધાની ટીકા સાંભળું?
1: ટીકા? કોણ કરે છે ટીકા?
2: કોઈ શા માટે ટીકા કરે? જો ભરત, જવાબદારી તો અમે સમજીએ છીએ, પણ તું તો અમારા મેડમનો સ્વભાવ જાણે જ છે, એ છે જરા એટીકેટવાળી.
0: હા,
2: એને અમુક ડ્રેસ પહેરવા જોઈએ, અમારે અઠવાડિયે એકાદ વાર તો જમવાનું હોટલમાં જ પતાવી લેવાનું. આ બધું આ ઘરડાને પસંદ નથી પડતું, પાછા અમારા મેડમનો સ્વભાવ જરા ચીકણો, એટલે મમ્મી અને એ સામ સામે આવી જાય. અરે ઘણી વાર તો એ મને ગમે એમ બોલી જાય છે, પૈસાદારની છોકરી છે ને.
0: હા, વાહ વાહ વાહ મોટાભાઈ, બચાવ તમારો ખરેખર ખૂબ સુંદર છે, તમને જ ઘરવાળી ના ગાંઠે તો પછી બીજાની તો વાત જ શી કરવી.
2: ભરત, તું તો જાણે જ છે કે અમારો ફ્લેટ પણ આમ નાનો છે. હા, થોડા દિવસ ઠીક છે, પણ લાંબો સમય એ લોકોને ન જ ફાવે.

0: અને સાચું કહું તો મમ્મીએ નાની નાની વાતમાં તારી ભાભી સાથે જીભા જોડીએ ચડી જાય છે. હવે તું જ કે આપણે કોનો પક્ષ લઈએ. સ્પષ્ટ કહું તો આ લોકોને અમારે ત્યાં લાંબો સમય તો ના જ ફાવે.
1: અચ્છા નીલમ ભાભી, મોટા ભાઈએ તો મેડમના નામે હાથ ખંખેરી નાખ્યા. મનનભાઈ શું કે છે?
2: મનન શું કહેવાના હતા? એ તો એ ભલા ને એમની નોકરી ભલી.
1: હા
2: પણ સાચું કહું ને તો એમને એમના મોભાને છાજે એવું બધું અપ ટુ ડેટ જોઈએ. આ મમ્મી વાત વાતમાં મને સલાહ આપે કે ટકોર કરે એ આપણને પસંદ નથી. અને સ્પષ્ટ કહું તો મારા અને મમ્મીના વિચારોમાં જમીન આસમાનનો તફાવત છે. આ મમ્મી પપ્પા અમારે ત્યાં ઘણીવાર રહેવા આવે છે, પણ એ લોકો એડજસ્ટ ન થાય એ અમારો પ્રોબ્લેમ નથી.
1: ટૂંકમાં મોટાભાઈને ત્યાં એમની મેડમનો પ્રશ્ન છે, મનનભાઈને એ ટિકિટ નડે છે, તો પછી કરવાનું શું?
2: મનને મને એક સૂચના આપી છે કે ભરતભાઈને ખાસ કહેજે કે બા બાપુજીને તો એ જ રાખે, કારણ કે બા બાપુજીને બધી જ રીતે ત્યાં જ અનુકૂળ આવે એમ છે.
1: વાહ વાહ વાહ, સલાહ આપવી સહેલી છે ભાભી, પણ હું તમને પૂછું છું કે જેટલી જવાબદારી મારી છે એટલી તમારી નથી?
0: છે ને, અમે ક્યાં ના પાડીએ છીએ?
2: અમે ક્યાં એનો અસ્વીકાર કરીએ છીએ?
1: તો એમનો સ્વીકાર કરો ને. છેલ્લા કેટલાય સમયથી એ લોકો મારે ત્યાં જ રહે છે, મારે મારા પ્રોબ્લેમ્સ છે. બાપુજીની મિલકતના આપણે ત્રણેય સરખા ભાગીદારો છીએ, તો પછી તમારે તમારી જવાબદારી અંગે વિચારવું જ જોઈએ.
2: મારે ત્યાં એ લોકો એડજસ્ટ નહીં થઈ શકે. મનની પ્રકૃતિ એવી છે કે એ વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે.
1: હા, એ બદલો તો વાળે જ ને. પપ્પાએ મનનભાઈ પાછળ ઓછો ત્યાગ કર્યો છે, સો જમાનો આવ્યો છે.
0: ભરત, આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ન કરતા સમસ્યાનું કોઈ યોગ્ય સમાધાન શોધવું છે. મારે ત્યાં અનુકૂળતા હોત ને તો હું જ મમ્મી પપ્પાને લઈ જાત.
1: ટૂંકમાં કોઈ જ મા બાપની જવાબદારી લેવા તૈયાર નથી, એમ જ ને?
2: એમ કરીએ, બોજ કોઈ એકને માથે ન નાખતા દરેક દર મહિને પોતાના ભાગે આવતી રકમ પપ્પા મમ્મી જેને ત્યાં રહે તેને આપી દે.
1: પણ એમને રાખવા તૈયાર કોણ છે?
2: અમને અનુકૂળ ના આવે.
0: અમને અનુકૂળ ન આવે, પણ હા એક આઈડિયા મને આવે છે જેમાં કોઈને કાયમ બોજો જ નહીં. પપ્પા મમ્મીને દરેક ચાર ચાર મહિના ફરજિયાત રાખે, વારા ફરતી દરેકનો વારો. બોલો કેવો છે આઈડિયા?
2: હું માનું છું કે એ લોકોને આ ચાર ચાર મહિના વાળો આઈડિયા પસંદ નહીં પડે. પોટલા લઈને આમથી તેમ ફરવાનું,
1: એનું નામ જ ભાભી સમય. સમય શું નથી કરાવતો, આપણો પણ સમય આવવાનો જ છે.
0: ભરત, તું યાર રહ્યો પ્રોફેસર, તને જ્યાં ને ત્યાં આદર્શની જ વાતો કરવી ગમે છે, પણ વાસ્તવિકતાનો પણ સ્વીકાર કરવો જોઈએ. અમારે પણ અમારા અંગત પ્રોબ્લેમ્સ હોય છે.
1: એવા બીજાને હોય ને?
0: હા, એવું ના બની શકે કે મમ્મી એક જગ્યાએ રહે અને પપ્પા બીજા છોકરાને ત્યાં.
1: આ ઉંમરે બે જણાને છૂટા પાડી તમે એમના હજુ વધુ નિશાસા લેવા માંગો છો?
2: કોઈ જાણે તો એમાં આપણી ક્રેડિટના કાંકરા થઈ જાય.
0: આમાં બીજું કઈ નહીં, પણ જેને ત્યાં રહે એની એક જ જણનું ટેન્શન.
1: પ્લીઝ મોટાભાઈ, હવે બસ કરો. મને લાગે છે કે આ બધા સજેશન્સ તમારા મૌલિક નથી, કોઈકની પ્રેરણા લાગે છે.
2: પ્રેરણા ભાભીનો તો નેચર એવો છે કે એકય માણસ ન પોસાય. ખોટું ના લગાડતા મોટાભાઈ, પણ પ્રેરણા ભાભી વાત વાતમાં ઉશ્કે રહી જાય છે.
1: નીલમ ભાભી, એ એમનો અંગત મામલો છે.
0: જો કોઈએ પણ જવાબદારી ન લેવી હોય તો મારું એક બીજું સજેશન છે.
1: હા બોલો.
0: મારું એમ કહેવું છે કે આ બધું રહેવા દઈએ, આપણે ઘરડા ઘરનો વિચાર કરીએ તો.
1: હે?
0: જે ખર્ચ આવે તે આપણે ભોગવી લેવાનો, અને બધાએ વારા ફરતી એમની મુલાકાત પણ લેતા રહેવાનું, અને એમની ઈચ્છા થાય ત્યારે આપણા ત્યાં થોડા દિવસ આંટો મારી જાય.
1: વાહ વાહ મોટા ભાઈ વાહ, શો પ્લાન બનાવ્યો છે તમે, વેરી ગુડ. ત્રણ ત્રણ દીકરે, મા બાપ ઘરડા ઘરમાં.
0: લે એમાં શું, આજે તો કેટલાય મા બાપ સ્વેચ્છાએ ઘરડા ઘરમાં રહેવાનું પસંદ કરે છે. અરે ઘરમાં કકડાટ થાય એના કરતા શાંતિથી ત્યાં રહેવાનું શું ખોટું?
2: આ બા બાપુજી આવું સાંભળીને તો કોઈની સાથે સંબંધ પણ નહીં રાખે, અને એમની સાથે સંબંધ તોડ

0: ના ભાઈ ના.
1: તો ભરત બીજું એક સજેશન આપો.
0: મોટા ભાઈ હવે બહુ થયું, એક વાત સ્પષ્ટ છે કે કોઈને જવાબદારી લેવી નથી, કોઈને મા બાપ નો બોજ ઉઠાવવાની ઈચ્છા નથી, કોઈને મા બાપ ની લાગણી હોય એવું તો છે જ નહીં. ખોટું ના લગાડતા, એમાં હું એ બાકાત તો નથી જ, અને એટલા માટે જ મેં આજે બધાને કઈ નિર્ણય લેવા માટે વેસલો કરવા ભેગા કર્યા છે. પણ તમે જુઓ છો ને કે મોટા ભાઈના મેડમ નથી આવ્યા તો નાનો મનન પણ બાનું કાઢીને છટકી ગયો.
2: પણ બધા જે નક્કી કરે એ અમારે માન્ય છે.
0: એમ તો પછી મેં રાખ્યા એટલો સમય તમે રાખો, અને પછી મોટા ભાઈ પણ.
1: અરે પણ મમ્મી પપ્પાને પણ પૂછવું જોઈએ ને, કદાચ એમની ઈચ્છા ઘડા ઘરમાં પણ રહેવાની હોય કદાચ.
2: એમનો અભિપ્રાય, એમની ઈચ્છા જાણવી જરૂરી છે.
0: હા તો એમને બોલાવીએ અને એમની ઈચ્છા પણ જાણીએ.
1: હા મને કોઈ વાંધો નથી.
0: તો પછી હું એમને બોલાવું છું.
2: પપ્પા, કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારી ઈચ્છા તો જાણવી જ જોઈએ ને.
3: બધી ઈચ્છાઓ જાણેલી જ છે અને બધાને અમે સારી રીતે ઓળખીએ છીએ. હવે કશા અભરખા બાકી નથી રહ્યા.
4: એમ કહો ને કે તમે અહીં અમારો સોદો કરવા ભેગા થયા છો.
0: પ્લીઝ પપ્પા, તમે આમ અકળાઈ ન જાઓ.
4: અરે લાગણી હોય તો બધા આવે નહીં. આ મોટો એકલો આવ્યો છે, અને હા, એને તો ઘેરથી એની વહુએ જે કંઈ ભણાવીને મોકલ્યો હશે એટલું જ અહીં પોપટની માફક બોલી ગયો હશે.
0: ના, મોટા ભાઈને પણ લાગણી નથી એવું નથી.
3: ભરત, તારા કરતાં હું એને સારી રીતે ઓળખું છું.
0: મોટા ભાઈ ખાસ તમને લેવા જ આવ્યા છે. ખોટી વાત છે મારી મોટા ભાઈ?
1: હા, બધાને મંજૂર, એ આપણને પણ મંજૂર.
3: ભાઈ પાર્થ, બધાની વાત જવા દે ને, તું તારી જ વાત કર. તારી વહુને મંજૂર છે?
1: ના, એટલે કે હા, હું શું કહું છું કે આપણે છે ને,
0: તમે મારે ત્યાં રહો એમાં મને કશો વાંધો નથી, પણ દરેકે પોતાની ફરજ તો સમજવી જ જોઈએ ને.
2: જે ખર્ચ થાય તે આપવા તૈયાર છીએ, વારા પ્રમાણે રાખવા પણ તૈયાર. પછી
3: તું તો ન બોલે ને તો જ સારું. લાગણી હોત તો નાનો સામો લેવા આવ્યો હોત, બધું યાદ કરવાનો શો અર્થ છે? એને ભણાવવા અને ઠેકાણે પાડવા તારા પપ્પાએ પૈસા સાથે જાત ઘસી નાખી છે. આજે હવે એ મોટો માણસ થઈ ગયો, એને વાત કરવાનોય સમય નથી. બધે જ જવા રજા મળે, અહીં આવવા માટે રજાની તકલીફ ઊભી થાય.
0: મમ્મી પ્લીઝ, ખાલી જીભા જોડી કરવાનો કશો અર્થ નથી. મતભેદ તો રહેવાના જ, અને એટલા માટે તો આજે બધાને ભેગા કર્યા છે.
3: બધામાં છે કોણ? આ તારી વહુ જ નથી અત્યારે.
0: એના પપ્પા અચિંતા બીમાર પડ્યા ન હોત તો એને તો હું કહું એ બધું જ મંજૂર. હા તો પપ્પા, તમને અમારી ચર્ચાની વાત કરું.
3: કેને, અમારે ક્યાં જવાનું છે?
2: એક સૂચન એવું છે કે દરેક ભાઈ પોતાને ત્યાં ચાર ચાર મહિના રાખે.
3: ચાર ચાર મહિના અમારે પરિક્રમા કરતા રહેવાનું, એમ જ ને? કહેવું પડે.
0: એવું પણ સૂચન છે કે એક જ ભાઈ જો રાખવા તૈયાર હોય તો બાકીના પોતાના ભાગે આવતા ખર્ચના પૈસા આપી દે.
1: અને મમ્મી, તમારા બંનેની ઈચ્છા હોય તો તમે પોતે જેને ત્યાં ફાવે ત્યાં સ્વતંત્ર રીતે પણ રહી શકો. દાખલા તરીકે પપ્પાને મનનને ત્યાં વધુ અનુકૂળ આવે તો ત્યાં રહે, અને તમને જો.
3: મને તો ક્યાંય નહીં ફાવે. પપ્પા તો મગનું નામ મરી ના પાડે, જ્યાં ને ત્યાં હું જ ભૂંડી થાઉં છું ને. એમ કરો, પપ્પાને તમે સાચવો અને મને ઘરડા ઘરમાં મૂકી આવો.
0: મમ્મી, મમ્મી પ્લીઝ, આ તો ફક્ત ચર્ચા જ છે.
3: પપ્પા બધાને ગમતા છે, કેમ કે એ બધું સહન કરી લે, મારાથી સહન નથી થતું, એટલે બોલવું જ પડે છે, અને હું જ બધાની દુશ્મન બનું છું.
4: સરોજ સરોજ, અરે આ તો હજી વાતો જ છે.
1: પપ્પા, હું શું કહું છું, એક પ્રસ્તાવ તમને નહીં ગમે અને યોગ્ય પણ નથી, પણ એક પ્રસ્તાવ છે ઘરડા ઘરનો.
4: આમ કાઢી નાખવા જેવો તો નથી?
1: હે, ખરેખર પપ્પા?
4: હા, જુઓ ને, મારો મિત્ર ગોપાલ છેવટ સુધી ત્યાં જ રહ્યો ને.
2: નહીં પપ્પા, એ યોગ્ય નથી લાગતું, અમે એ અંગે જરાય સંમત નથી.
4: એમ નથી, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, કોઈને આ બોજ સહન કરવાની ઈચ્છા કે નથી, કોઈને લાગણીથી સ્વીકારવાનો ઉમળકો.

0: નથી પપ્પા, પણ અમારી પણ થોડી મુશ્કેલીઓ છે, પ્રોબ્લેમ્સ છે ને.
1: નીલમ બેટા, મુશ્કેલી તો આપણા જન્મની સાથે જ સંકળાયેલી છે. દુનિયામાં એક પણ ઘર એવું નહીં હોય કે જેને કોઈ મુશ્કેલી નહીં હોય. પ્રશ્ન ફરજ અને લાગણીનો છે.
0: આવી ચર્ચાઓ કરવાનો અર્થ શું છે? નાના, આપણે તે કંઈ બજારનો હરાજીનો માલ છીએ તે એની હરાજી કરવા બેઠા છો બધા? ચાલો ઉઠો.
1: પાર્થ, ભરત, નીલમ બેટા, મા બાપ બોજ ન હોય. અમારી હાજરી તમારી સ્વતંત્રતા ઉપર તરાપ મારતી હોય એવું માનો, એટલે અમારો ભાર લાગે. તમારી સાથે રહેવાનો અમારો એકમાત્ર આશય એ હતો કે અમારા સંસ્કાર અને અમારી હૂંફ અમે અમારા પૌત્ર પૌત્રીઓને આપી શકીએ. અમને સંતોષ છે કે અમે અમારા સંતાનોને યોગ્ય રીતે ઉછેર્યા છે, સારી રીતે ભણાવ્યા છે, અને તમે બધા કારકિર્દીના જે પગથિયે આજે પહોંચ્યા છો ને, ત્યાં સુધી પહોંચાડવામાં અમારો એ ફાળો છે. અમે તમારા બૌદ્ધિક અને વૈચારિક વિકાસમાં રોકાણ કર્યું, જેથી તમે દુનિયાની કોઈ પણ સમસ્યા ઉકેલી શકો. પણ તમે એ ન સમજી શક્યા કે જિંદગી તો ઉપરવાળાએ આપેલી ભેટ છે, એને વેંઢારવાની ન હોય, માણવાની હોય, સજાવવાની હોય. અને પછી મોત જ્યારે આવે ને, ત્યારે ઉપરવાળાને પરત કરવાની હોય. અરે, અમે 60-65 વર્ષના થયા એટલે અમારી જિંદગી પૂરી થઈ ગઈ એમ તમે કેમ માનો છો? અરે, હજુ તો અમે તંદુરસ્ત છીએ, જિંદગીના ઘણા રહસ્યો ઉકેલવાના હજુ બાકી છે. હવે અમારો ફેંસલો પણ જાણી લો, હવેથી તમે પણ સ્વતંત્ર છો અને અમે પણ સ્વતંત્ર છીએ. જુઓ, રૂપિયાના મહત્વને, રૂપિયાની શક્તિને હું તો વર્ષો પહેલા જાણી ગયો હતો, અને રૂપિયાના રોકાણોમાં પણ હું સફળ રહ્યો છું. હવે એ રૂપિયા અમારે માટે કામ લાગશે. અમે પૂનાના એક હોલિડે હોમ ફોર સિનિયર સિટીઝન્સમાં કાલથી જ રહેવા જતા રહીશું. All the best to my all sons and my daughters-in-law.
2: આ હતું નાટક ફેંસલો. લેખક હર્ષદ જાની, રજૂઆત જયેશ પંડ્યા.

હમણાં જ આપે નાટક ફેંસલો સાંભળ્યું. રજૂઆત કરી રહ્યા હતા જયેશ પંડ્યા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે હિન્દી ગઝલનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ તલત અઝીઝને. રચના છે સરદાર અંજુમની.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में और माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के मार्गदर्शन में आधुनिक नमो एयरपोर्ट दमन विकास और कनेक्टिविटी का नया अध्याय लिख रहा है।
1: अब 16 जुलाई 2026 से शुरू हो रही है दमन दिल्ली दमन की नियमित हवाई सेवा हर सोमवार और बुधवार।
0: इसके साथ ही जल्द ही शुरू होगी मुंबई दमन अहमदाबाद हवाई सेवा। अब सफर होगा और भी तेज, आसान और सुविधाजनक। उड़ चले दमन, बढ़ चले दमन, विकास की नई उड़ान।
1: टिकट बुक करें bookme.alliance air, मेक माई ट्रिप, पेटीएम, IRCTC एयर और अन्य अधिकृत प्लेटफॉर्म पर।
0: नमो एयरपोर्ट से नई उड़ान, दमन के विकास को नई पहचान। दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन द्वारा जनहित में जारी।
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: હવે સાંભળીએ ગુલામ અલીને. રચના છે મોમિન ખાનની.
5: યે ગઝલ ઉસ્તાદ દા કી હૈ ઇશ્કર.

હિન્દી ગઝલનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે પછીનું પ્રસારણ થોડી જ વારમાં અમારા અમદાવાદ કેન્દ્ર પરથી.

354.6 દશાંશ મીટર એટલે 846 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.

0: મેઘરાજાના આગમન સાથે જ ધરતીના ખોળે ઉગુ ઉગુ થવા લાગેલી વિવિધ વનસ્પતિઓ જોઈ હરખાઈ રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, વરસાદને થોડા દિવસ થશે એટલે આપોઆપ ઉગનારી વનૌષધિઓની વાત તો કરીશું જ.
0: હા, પણ હાલ તો આપણે ફળો ખાઈને નિરોગી રહેવાની વાત

0: કરી રહ્યા છે.
1: બિલકુલ.
0: આગળ ચાતુર્માસ આવી રહ્યો છે એટલે ફળોનો ઉપયોગ વધવાનો જ છે.
1: વૈદ્ય શ્રી ઋષિકેશ ઉપાધ્યાય પણ સ્ટુડિયોમાં હાજર જ છે, એટલે આવો જાણીએ ફળોના ગુણો વિશે.
0: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર.
3: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર ભરતભાઈ.
0: તો આજે આપણે હવે અનાનસમાં તો ઘણા લોકો એમ કે છે કે ગરમ પાણીમાં અનાનસને ઉકાળીને ખાઓ ને તો કેન્સરના સેલ મરી જાય કે છે.
2: હા, એની એન્ટી કાર્સિનોજન પ્રોપર્ટીઝ એમાંથી મળે છે.
0: ઓકે.
2: પાકું અનાનસ ગળ્યું લાગશે અને ખટાશ વાળું છે.
0: બરાબર.
2: એનાથી વધારે પડતી ભૂખ લાગવી એ વસ્તુનું સોલ્યુશન અનાનસ છે.
0: અચ્છા.
2: કોઈને વારે ઘડીએ બહુ જ વખત ભૂખ લાગે છે તો એ શરીરને ડીજનરેશન એટલે શરીરના કોષોને નુકસાન કરે છે.
3: અચ્છા.
2: તો એને આયુર્વેદના એમાં અત્યગ્નિ કહેવાય અને એ અત્યગ્નિ વાયુને કારણે વધી જાય છે. તો અનાનસ છે એ ધીમે રહીને પચે અને વાયુનું શમન કરે છે. અનાનસનો ઉપયોગ વજન ઘટાડવા માટે આપણે વાપરી શકીએ.
3: અચ્છા. પાઇનેપલ થી વજન પણ ઘટે એમ?
2: ઘટાડી શકાય. પચવામાં ભારે છે છતાં અપચન ના કરતા લાંબા સમય સુધી ભૂખ ન લાગવા દે તેવું એક ફળ છે.
0: બરાબર છે.
2: વધુ વજન વાળા અને મેદસ્વી લોકો વજન ઉતારવા માટે
0: અનાનસ ખાય
2: લાભદાયી છે.
0: હા, બરાબર છે.
2: અનાનસ ખાઈ અને બીજો આહાર એક ટંક માટે છોડી દેવો.
0: અચ્છા.
3: એ મુખ્ય મુદ્દો છે. અનાનસ ખાવ પછી બીજું કશું નહીં ખાવાનું.
2: તો એક ટંક માટે આપણે બીજો ખાવાનું છોડી દઈએ, એકલા અનાનસ થી પેટ ભરેલું લાગશે આખો દિવસ અને એનાથી શરીરની બીજી ફેટ બર્ન થઈ અને શરીરને સુડોળ બનાવશે. એનાથી કોલેસ્ટ્રોલ પણ ઘટશે, હૃદય મજબૂત બનશે અને અનાનસની અંદર બીજા લાયટિક એન્ઝાઇમ્સ છે કે જ્યારે પણ કોઈ ભોજન કરેલું છે અને એની ઉપર એક બે ચીરી અનાનસ ખાવામાં આવે તો ભોજનના અણુઓને એ તોડી અને એનાથી પોષણ શરીરમાં લાગવા માટે મદદ કરી આપશે.
0: સુપાચ્ય પણ બનાવે.
2: સુપાચ્ય બનાવશે.
3: એટલે ઉપર એક બે ચીર ખાવાની જમ્યા પછી.
2: જમ્યા પછી એક બે ચીર ખાઈ લેવાની તો સુળતા નહીં આવે ક્યારેય.
0: પછી સફરજન. એવું કહે છે કે રોજ એક સફરજન ખાઓ તો ડોક્ટર પાસે જાય.
3: એટલે અંગ્રેજી કહેવત છે એને પહેલે ડે કીપ્સ ધ ડોક્ટર અવે.
0: એટલે તમે રોજ એક સફરજન ખાતા હો તો ડોક્ટર પાસે જવાની જરૂર
2: ના પડે. સફરજન પણ આયુર્વેદના ગ્રંથોમાં કહેલું ફળ છે.
3: અચ્છા.
2: એ ઠંડુ છે, ગળ્યું છે, તુરાશ વાળું છે અને મળને સુકવનાર છે.
0: બરાબર છે.
2: કોન્સ્ટિપેશન વાળા વ્યક્તિઓ સફરજનથી દૂર રહેવું. વારંવાર જેને પ્રવાહી યુક્ત મળ પ્રવર્તન થતું હોય એવા માટે લાભદાયી
0: છે.
2: સફરજનથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થશે એટલે હૃદય મજબૂત બનશે.
3: મજબૂત બનશે.
2: સફરજન ખાવાથી શુગર સ્પાઇક નહીં આવે.
3: અચ્છા. એટલે ઓચિંતી ખાંડ નહીં વધી જાય.
2: હા
3: હા. લોહીમાં
2: બીજા ફળો જે ગળ્યા છે એ ખાવાથી જે
0: કેળામાં વધી જાય.
2: હા. જે પ્રમાણે શરીરમાં અચાનકથી શર્કરાનું પ્રમાણ વધી જાય છે એવું સફરજનથી નહીં થાય. એટલે ડાયાબિટીસ વાળા સફરજન ખાઈ શકે.
0: બરાબર છે.
3: પણ સામે ડાયાબિટીસ વાળાને એક જ છે, કબજિયાત ના હોવી જોઈએ.
2: હા. પછી સફરજન જેવા બીજા ફળ જે કે નાસપતિ અને પેરું, એના પણ ગુણો લગભગ સફરજન જેવા જાણવા.
3: તો આપણે બોરે ડોક્ટર સાહેબ એવા જશે ને?
2: ના, બોરનું થોડું સ્ટ્રક્ચર જુદું છે અને એ જુદી રીતે કામ લાગે છે. પણ નાસપતિ, પેરું અને સફરજન
0: એ ત્રણ એક કુળના છે.
2: એક સરખા એના અસરો વાળા છે.
3: એની અસર એક સરખી.
2: સફરજનથી પિત્ત વધે છે. નાસપતિ અને પેરું પિત્તને એટલું બધું નથી વધારતું.
0: બરાબર છે.
2: અને જેમ સફરજન કોન્સ્ટિપેશન કરશે તો નાસપતિ અને પેરું એવી રીતે કોન્સ્ટિપેશન નથી કરવાનું. એટલે જેને સફરજન નથી ખાઈ શકાતું એ પેરું અને નાસપતિ ખાય.
3: બરાબર.
0: બસ પછી તો રહ્યું હવે નારિયેલ અને ફણસ.
3: એવું જ આપણું એક અગત્યનું એક ફળ તો છે જ, ખૂબ મીઠું પણ. એટલે પપૈયાને ઘણી વખત આપણે અગાઉ વાત કરી કે કબજિયાત થતી હોય તો સફરજન ન ખાઈ શકે, એમ કબજિયાત દૂર કરવા માટે પપૈયા ખાવામાં આવે છે, પાકા પપૈયા. અને પપૈયાનો બીજો પણ ઉપયોગ જે આપણે વાત કરી હતી એ થોડીક એના વિશે વાત કરો, કાચા પાકા

0: પપૈયા બંને માટે.
1: પપૈયા કાચા અને પાકા બંને પ્રકારના ખાવામાં વપરાય છે. પપૈયું એ પાચન ક્રિયાને સુધારે છે. એની અંદર પેપેન નામનું તત્વ રહેલું છે. એ પેપેનના કારણે પાચન શક્તિને સુધારે છે.
2: બરાબર છે.
1: પેપેન શું કરે છે? પ્રોટીનના મોટા અણુઓ ને નાના અણુઓમાં ફેરવશે.
2: બરાબર છે.
1: એટલા માટે દરેક જગ્યાએ ગાંઠિયા સાથે કાચા પપૈયાની છીણ ખાવામાં વપરાય.
2: બરાબર છે.
1: ગાંઠિયા એ દાળમાંથી બને, ચણાનો લોટ જે પ્રોટીન છે, તો એની સાથે પાચન શક્તિ સુધારવા અને જે પ્રોટીન છે ગાંઠિયા ફાફડાની સાથેનું એ સરળતાથી પચી જાય, એટલા માટે કાચું પપૈયું વપરાય.
0: એમ તો મેં ક્યાંક એ પણ વાંચેલું કે સાંભળેલું છે કે પપૈયા જે આપણા ગાંઠિયામાં ખાસ કરીને જે ખાવાનો સોડા વધારે નાખવામાં આવે એને કરકરા કરવા માટે, તો એ સોડાની અસર ઘટાડવા માટે પણ એમ કે પપૈયાનું છીણ ખાવું જરૂરી છે, કાચા પપૈયાને, એ સાચું હોય?
1: ના, એમાં બહુ તથ્ય છે નહીં. ખરેખર તો એનો ઉપયોગ પ્રોટીનના કણો,
0: અચ્છા પેપિન છે, પ્રોટીનના કણને તોડે.
1: હા
0: બરાબર.
1: પ્રોટીએઝ એન્ઝાઇમ છે એટલે પ્રોટીનના કણોને સરળ અણુઓમાં કે જે શરીરમાં સુપાચ્ય થઈ જાય એવા અણુઓમાં ફેરવા માટે પેપિન વપરાય.
2: બરાબર છે.
1: સોડા તો એવી વસ્તુ છે એમાં જેટલી વસ્તુ ઉમેરવામાં આવશે તો એમાં એનું ડાયલ્યુશન વધે છે, એટલે એ સોડાને કોન્સન્ટ્રેશન ઓછું કરી આપશે, એમાં ના નથી. પણ ખરેખર એનું કારણ આ પ્રોટીનના પાચન માટેનું છે.
0: એટલે કાચા પપૈયાના રસમાંથી જે પાવડર બનાવે છે એ આંતરડાના ચાંદા દૂર કરવા માટે વપરાય છે, એટલે એ સાચું. પેપિન જે છે,
1: પેપિન છે. નિયત માત્રામાં પાકા પપૈયા ખાવાથી કોન્સ્ટિપેશન દૂર થશે,
0: કબજિયાત દૂર થઈ જાય.
2: બરાબર છે.
1: મરડાના રોગી માં બે પ્રકારે શરીરમાં તકલીફ જોવા મળે છે. ક્યારેક કબજિયાત થઈ જાય છે અને ક્યારેક ઝાડા થઈ જાય છે.
2: બરાબર.
1: તો દાડમ અને પપૈયું સમજી વિચારીને ખાવાથી મરડાના રોગીને આપણે સાજો કરી શકીએ,
2: એટલે બેલેન્સ કરવું પડે ખાવામાં.
1: કોન્સ્ટિપેશન હોય, કબજિયાત હોય એવા સમયે જીરું, સંચળ અને પપૈયું.
2: બરાબર.
1: અને જ્યારે એને લૂઝ મોશન થયા છે અથવા ઝાડા થયા છે એવા વખતે દાડમ અને એની છાલનો ભૂકો.
2: બરાબર છે.
1: આ રીતે વારાફરતી પરિસ્થિતિ પ્રમાણે ખવડાવવાથી મરડામાં રાહત રહેશે.
0: એટલે એવો તે એક હળવો પ્રસંગ છે. મેં આમ તો ફિલ્મનો દ્રશ્ય છે અહીંના, એ મને બહુ ગમ્યો હતો એ રીતે કે એક બેન બીજા બધા ફળોનો લારી લઈને ઉભા હોય છે અને જયારે ત્યાં વૃદ્ધો જાય છે ને ત્યારે એમણે એ એમ કે છે બધા વડીલોને કે મારી લારી તમારા માટે છે જ નહીં, મારી લારી જવાનિયા માટે છે. તમને બધા વૃદ્ધોને તો કબજિયાત થાય ને, કબજિયાતની દવા મારી પાસે છે નહીં, કારણ કે કબજિયાતનું ફળ પપૈયું હું રાખતી જ નથી. તમારા માટે એમ કે પેલી પપૈયાની લારીએ જવું જોઈએ.
1: પપૈયાથી આંખની જોવાની ક્ષમતા પણ સુધરે છે.
0: અચ્છા.
1: જેમ કે આંખમાં અમુક લોકોને રંગ ઓળખી નથી શકાતા, તો રંગ ઓળખવાની ક્ષમતા વધારવા માટે,
2: બરાબર છે,
1: અથવા સારી રાખવા માટે પપૈયાનો ઉપયોગ થાય છે.
2: બરાબર છે. આપણું ફણસનું રહ્યું ખાસ, ફણસ આપણે એમ રોજિંદી જીવનમાં બહુ ઓછું પ્રચલિત છે પણ જ્યાં ખવાય છે ત્યાં વધારે ખવાય.
1: હા, જેમ કોકણ પટ્ટો તમે સાંભળ્યો હોય, કોકણ વિસ્તાર
0: મહારાષ્ટ્રનો,
1: ત્યાં ફણસ ખૂબ વપરાય છે. કેરળમાં પણ ખૂબ વપરાય છે.
2: ગુજરાતમાં એટલા નથી વપરાય,
1: એટલા નથી વપરાય. તો ફણસ એ જે તે પ્રદેશ માટે ખાવું બહુ સારું છે અને ત્યાં હંમેશા ભેજવાળું વાતાવરણ રહે છે, તો એવા જગ્યાએ ફણસ સારા એવા ઉગે બી છે, સારી ક્વોલિટીના બી ત્યાં ઉગે છે અને ત્યાંના લોકો માટે કામનું છે.
2: બરાબર છે.
1: પાકું ફણસ પણ અનાનસમાં કીધું એ રીતના શરીરમાંથી મેદ ઓછો કરી આપશે અને લાંબા સમય સુધી

0: છાલ અને એનો જે રસ છે એનાથી હાથમાં ખંજવાળ આવી શકે છે.
1: અચ્છા,
0: એટલા માટે તેલ લગાડી અને
2: પછી જે
0: પછી
2: પેશીઓ કાઢે,
0: હા પેશીઓ કાઢે અને એની પેશીઓને સહેલાઈથી છૂટી કરવા પણ એ તેલનો ઉપયોગિતામાં આવી
2: ગયો.
0: ફણસ જેમ કહ્યું એવું પચવામાં ભારે છે, એટલે લાંબો સમય એને પચવામાં લાગે છે, મેદ ઘટે છે અને માઉસને મજબૂત કરે છે.
1: અચ્છા,
0: ફણસની અંદર પણ કેલ્શિયમ જોવા મળશે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ અને વિવિધ ફેટ સોલ્યુબલ વિટામિન, જેમ વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને કે, આ બધા ફણસમાંથી મળે.
2: એટલે એમાં ચરબી ઓગળી જાય એ વિટામિનમાં.
0: હા, ચરબીમાં ઓગળતા વિટામિનો
2: અચ્છા
0: ફણસમાંથી મળી રહે છે અને એ મેદને ઘટાડી, ચરબીને ઘટાડી અને હાડકા મજબૂત કરવા કામ લાગશે.
1: બરાબર છે. પછી નારિયેલની વાત કરીએ તો ટોપરું પણ હોય છે, સૂકું ટોપરું પણ તમે ખાઓ તો તમારા વાળમાં બહુ સારું હોય છે, અને નારિયેલ પાણી પણ એટલું જ સારું હોય છે, સ્કિન માટે પણ સારું હોય છે. અને લગભગ બીમાર વ્યક્તિને આપણે એમ કહીએ કે નારિયેલ પાણી લઈ જાઓ દવાખાને જાય ને, તો કોઈ પણ બીમારીમાં લગભગ નારિયેલ પાણી તો આપતા જ હોય છે.
0: જળ વર્ગની અંદર નારિયેલનું પાણી ગણેલું છે.
1: અચ્છા,
0: એના ઉપરાંત ફળ વર્ગની અંદર નારિયેર અને એની સાથે સાથે તાડફળી,
1: તાડફળી
0: બંનેને એક જ કેટેગરીમાં મૂક્યા છે.
1: બરાબર છે.
0: આ બંને મધુર અને શીતળ છે,
1: ઠંડા
0: ઠંડા અને ગળ્યા છે. શરીરની અંદરથી પિત્તને ઓછું કરી આપશે.
1: બરાબર.
0: શરીરમાં બળ અને માઉસને પોષણ આપે છે. હવે નારિયેરનું પાણી એની સાથે કોપરું એ શરીરની અંદર માઉસ સુધારી આપશે. તાપ તડકામાંથી થાકીને આવેલા વ્યક્તિઓ ને શ્રમ થયો છે તો નારિયેળનું પાણી પીવાથી શરીરમાંનું ફ્લુઇડ બેલેન્સ થાય છે.
2: બરાબર.
0: જયારે પણ કોપરું ખાઈએ એ વખતે ગોળ ચણા એની સાથે કોપરાનું કોમ્બિનેશન ખવાતું હોય છે. આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન શરીરમાં જરૂરી જેટલા બી પોષક તત્વો છે એ બધા જ પૂરા પાડે છે.
1: બરાબર છે.
0: અને હાડકાને મજબૂત કરશે. એના ઉપરાંત ગ્રંથોની અંદર એને મૂત્રલ અને બસ્તી શોધન એવું કીધું છે. તો જેને પેશાબ ઓછો આવે છે, અટકી અટકીને આવે છે અને પથરીના કારણે પેશાબમાં બળતરા થાય છે, આ બધી પરિસ્થિતિમાં નારિયેળનું પાણી ખૂબ ફાયદો કરશે.
2: એટલે ઘણા ને ડોક્ટર સાહેબ, માનો કે પેટમાં ઓછીથી કંઈક ઈજા થઈ હોય, એટલે બહારથી ઘાવ દેખાતો ન હોય પણ માર વાગ્યો હોય તો, અને માનો કે એક બાળકનો કિસ્સો તો મને એ રીતે યાદ છે કે એને ઘોડાએ એના ડાબલો છે પેટ ઉપર ઓછીતો માર્યો. હવે એ તરત જ ડોક્ટરે કહ્યું કે બીજી દવા પછી પહેલા એને નારિયેળનું પાણી પીવડાવો, તો એ અંદર એટલે અંદર રાહત આપે એટલે એને કારણે.
0: હા, એ એવું થાય છે કે જ્યારે પણ પેટના ભાગમાં વાગે ત્યારે નર્વસ સિસ્ટમ ની ઉપર ઈજા થાય છે.
2: બરાબર.
0: અને એ થોડા સમય માટે એનું કાર્યક્ષમતા બદલાઈ જાય છે.
2: બદલાઈ જાય.
0: હા, અને નારિયેળ પાણી પીએ તો જેમ કહ્યું કે બસ્તી શોધન છે, એટલે મૂત્રાશયની અંદર મૂત્રની ક્વોન્ટિટી વધારશે અને એના કારણે જે નર્વસ સિસ્ટમ છે એ ફરીથી રીએક્ટિવેટ થશે અને યુરિન ઇઝીલી પાસ થાય છે.
1: બરાબર છે.
0: જ્યારે પણ મૂત્રાશયની અંદર મૂત્ર ભેગું થાય એટલે નર્વસ સિસ્ટમને ખબર પડે કે હવે યુરિન પાસ કરાવડાવી દેવું જોઈએ, તો જેટલું જલ્દી મૂત્રાશય ભરાશે એટલું જલ્દી નર્વસ સિસ્ટમ ને ખબર પડશે કે હવે યુરિન પાસ કરાવી દેવું જોઈએ. એટલા માટે જે નારિયેળનું પાણી છે એ જલ્દીથી યુરિનરી સિસ્ટમ સુધી પહોંચે છે અને ત્યાં યુરિનેશનની જે કઈ તકલીફ છે એ બધી એમાં મટાડશે. એના ઉપરાંત
2: એટલે જઠરમાં નુકસાનને કારણે કે અથવા તો ઘા વાગવાને કારણે જે બહુ ઓછા પ્રમાણમાં રક્તસ્રાવ થયો હોય એને પણ બહાર કાઢી નાખશે ને મૂત્ર માટે કે નહીં આપણે કોપરું.
0: હા, એટલે મૂત્રાશયની અંદર કશુંક વાગ્યું હોય એટલે જેમ કે બહારથી વાગેલાની વાત નથી.
1: એટલે નારિયેલ માટે એવું કહેવાય છે, મેં એવું સાંભળ્યું છે કરું ભાઈ, કે

0: ઘરના રૂજ કરતા નારિયેલ પાણી અંદરૂની રૂજ વધારે
1: વધારે
0: લાવે
1: લાવે
0: છે.
1: છે એ જ કહું છું.
2: એટલે બહારથી વાગેલાનું નહીં, પરંતુ કોઈને પથરી છે અને મૂત્રાશયની અંદર એ પથરી ઘસાઈ
0: હોય
2: અને જે લોહી નીકળે, હવે આવી પરિસ્થિતિમાં નાળિયેરનું પાણી
0: બેસ્ટ
2: વધારે ફાયદો કરશે.
1: બરાબર.
2: નાળિયેર પાણીની અંદર અલગ અલગ ક્ષાર છે, એ ક્ષારને કારણે મૂત્રની પ્રવૃત્તિ માં સુધાર જોવા મળે છે.
1: અચ્છા, એટલે કોઈને અટકી જતો હોય પેશાબ તો એની મેળે થાય.
2: હા,
1: સરસ.
0: ઘણા બધા ફ્રૂટની વાત કરી, પણ હવે ઋષિકેશભાઈ, આપણે વજન ઉતારવા અને ડાયાબિટીસમાં શરીરમાં મેદ ઓછો કરવા બીજા કયા કયા ફળો ઉપયોગી છે? જેમ કે આપણે, મેં અત્યારે સિઝનમાં જાંબુ બહુ ખાધા અને ખાધા પછી મેં છે ને એના ઠળિયા પણ ભેગા કરી રાખ્યા છે. બધા એવું કહે છે
1: કે
0: ડાયાબિટીસમાં વધારે પડતી સુગરમાં કામ આવે, તો મેં કીધું એક વખત આપણે ઠળિયાનો પાવડર બનાવીને જોઈએ કેવું લાગે છે.
1: સાચી વાત.
0: તો એના વિશે વાત કરો ઉપાધ્યાય સાહેબ.
2: વજન ઘટાડવા અને ડાયાબિટીસ વાળા આ દર્દીઓ ને ઘણા બધા ફળ જે સુગર સ્પાઇક કરી આપે છે, તો એમને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ફ્રૂટ ખાવા જોઈએ. એની અંદર એવોકાડો, કોપરું, નાળિયેર, કીવી, સફરજન, પેરુ, નાસપતિ, કાળી દ્રાક્ષ, નારંગી, આલુ, જાંબુ, શેતુર, બોર, ગુંદી, અંજીર, ફાલસા અને કોઠો, આ બધા ફળો.
1: એમાં એમાં શર્કરાનું પ્રમાણ ટૂંકમાં ઓછું છે.
2: શર્કરાનું પ્રમાણ તો હોય, પણ શર્કરા સીધે સીધી લોહીમાં ભળે નહીં,
1: એટલે ધીરે ધીરે છૂટી પડે,
2: ધીરે ધીરે છૂટી પડે. કારણ કે આની અંદર ફાઈબર પણ હોય અને એ ધીરે ધીરે છૂટી પડી અને લોહીમાં ધીમે ધીમે ભળશે. એટલે ડાયાબિટીસ વાળાને જે શર્કરાથી નુકસાન થાય છે, એટલી બધી શર્કરા લોહીમાં નહીં પહોંચાડી આપે. ગણપતિજીના, ગણેશજીના ડિસ્ક્રિપ્શનમાં એક શ્લોક કહેલો છે, ગજાનનમ ભૂત ગણાધી સેવિતમ કપિત્થ જંબુ ફલચારુ ભક્ષણમ. તો ગણેશજીનું બોડી સ્ટ્રક્ચર આપણે કહીએ દુંદાળા દેવ છે, તો એ પ્રી ડાયાબિટીક અને મેદસ્વી શરીર છે.
1: બરાબર.
2: અને એ શું ખાય છે? કોઠું અને જાંબુ.
1: કોઠું અને જાંબુ,
0: લાડુ ખાય છે, લાડુ પકડ્યા હોય છે.
2: એટલે ગજાનન ભૂત ગણાધી સેવિતમ કપિત્થ જંબુ ફલચારુ ભક્ષણમ. એટલે કોઠું એટલે કપિત અને જંબુ એટલે જાંબુ. તો આ ઉલ્લેખ પરથી એક સમજવા જેવું છે કે ગણેશજીનું કદ કાઠી એ મેદસ્વી અને ડાયાબિટીક સ્ટ્રક્ચર છે. આવા શરીરને સંતુલિત રાખવું હોય તો કોઠું અને જાંબુ નો ઉપયોગ કરો.
0: બરાબર છે.
2: તો કોઠું જાંબુ ખાવાથી શરીરમાંથી મેદ ઓછો થશે, કોલેસ્ટરોલ અને ડાયાબિટીસ જેવી તકલીફોમાં રાહત મળે છે. કઈ રીતે? જાંબુ ખાઈ લેવાનું, એના ઠળિયા સૂકવી દેવાના અને એ ઠળિયાનો પાવડર કરી
1: ઉપરની છાલ કાઢ્યા પછી ઠળિયો ઠળિયો સુકાઈ એટલે ઉપરનું છોતરું
2: અપાઉપ નીકળી જાય છે.
1: બરાબર.
2: અને એના ઠળિયાનો પાવડર કરી દઈએ તો એ સારામાં સારું ગ્લાયસેમિક કંટ્રોલ માટે વપરાતું ડ્રગ છે. ક્યારેક જો આવું કરવાનો કંટાળો આવતો હોય તો જ્યારે જાંબુ ખાઈએ તો પહેલું જાંબુ ઠળિયા સાથે ચાવીને ખાઈ જવું, પછીના જાંબુ.
0: અરે બાપરે.
1: પણ એ તો એટલા જેટલા વખત તાજા જાંબુ મળતા હોય ત્યારની વાત છે, બાકી તો પછી તમારે સુકેલા જ ખાવા પડે.
2: હા, અને પોતે ખાધેલા જાંબુના ઠળિયા ભેગા કરી રાખવા અને એનો જ પાવડર કરવો.
0: મેં કીધું ને કે મેં ભેગા કરી રાખ્યા છે,
2: કારણ કે બજારમાં જે ઠળિયા મળે છે, ઠળિયાનો પાવડર, એ કેટલા સારા હોય, એની અંદર બીજી જીવાતો ના અનુબંધ વાળા જો ઠળિયાનો પાવડર મળી ગયો હોય તો એ શરીરને બગાડશે, એના કરતા
0: જાતે ખાવાનું, જાતે સૂકીને કરી,
2: જાતે સૂકીને ભૂકો કરી દેવો.
1: એટલે અમારે એક વડીલ વૈદ્ય હતા, એ તો એમ જ કહેતા હતા કે તમારે ગામમાં

0: ગામને ફાધર બે ચાર તો જાંબુના એમ કે ઝાડ વાવવા છે અને જાંબુના બાળકો ખસે તો આંતરડામાં ક્યાંય પણ એમ કે જો વાળ ભેગા થયા હશે, વાળના ટુકડો ક્યાંય હશે તો જાંબુ છે એમ કે કાઢી નાખશે આંતરપૂછ સુધીમાં બધામાં.
1: હા, એટલે આંતરડાને સાફ કરો.
0: આ જૈવ વિવિધતાની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે જાંબુનું આ મહત્વ પણ આપણે સમજવું જોઈએ કે દરેક ગામની એકાદ પાદરમાં એક બે તો જાંબુના ઝાડ વાવવા છે.
2: પછી ઋષિકેશભાઈ, આ ભારતીય મૂળના બીજા ફળો છે જે પ્રચલનમાં નથી પરંતુ ખૂબ લાભદાયી છે, અને હું તો એમ કહું છું ઘણી વખત મોસમી ફળો છે કે જેમ કે બોર છે, ગુંદી છે, ગુંદા છે, રાયણ છે, ફાલસા છે, પછી ખજૂર છે, ખારેક છે, તારફળી છે, એ બધા મોસમી ફળો છે. થોડાક જ સમય માટે આવે અને પછી બંધ થઈ જાય. અને બીજા આપણા ભારતીય મૂળના જે પ્રચલનમાં નથી પણ છે લાભદાયી તે કયા કયા?
1: તો પેલા આપણે બોરની વાત કરી લઈએ. તો બોર ત્રણ જાતના જોવા મળે છે. એક તો રાજબદર કહેવાય, મોટા બોર.
0: મોટા બોર
1: એ પૌષ્ટિક છે,
0: ગોલા બોર જેને આપણે કહીએ છીએ.
1: પછી મધ્યમ બોર આવે છે, એ પણ ગળ્યા ખાટા અને પૌષ્ટિક છે,
2: બરાબર છે.
1: અને ચણી બોર છે, એ ખટાશ સાથે ગળપણ અને શરીરમાં પાચન ક્ષમતાને સુધારવા વાળા છે. અને તમે જોયું હશે કે બોરની સુકવણી લોકો કરી ચણી બોર અને મધ્યમ બોર આ બંનેની સુકવણી મળતી હોય છે. તો એનાથી શું ફાયદો થાય? તો તરસ છીપાવશે, થાકને દૂર કરશે અને પાચન શક્તિને સુધારશે. પછી ગુંદી છે, જ્યારે પણ અમે લોકો જંગલમાં ફરવા જતા હોઈએ તો ગુંદીનું ઝાડ દેખાય, જો લાલ સરસ પાકું ફળ જોયું તો અમે ગુંદી અચૂક ખાઈએ.
0: નાના ઝીણા જે હોય, મોટા ગુંદા નહીં.
1: હા, તો ગુંદી જંગલમાં ફરતા ખાઈએ કેમ? તો ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ, જો લાંબો સમય ચાલ્યા હોઈએ તો થાક લાગે, શરીરની અંદરના જે મસલ્સ છે એની અંદર ઇલેક્ટ્રોલાઇટ નીકળી જાય છે, તો ગુંદી ખાવાથી ઇલેક્ટ્રોલાઇટ બધા બેલેન્સમાં રહેશે અને શરીરમાં રસ ધાતુનું પોષણ કરે છે,
2: બરાબર.
1: પછી ગુંદા, ગુંદાને આયુર્વેદમાં વિષઘ્ન કહે છે.
2: અચ્છા,
0: વિષઘ્ન, હા, એટલે ઝેરને ઘટાડી દે.
1: શરીરમાં જે જૈવિક વિષ પેદા થયું છે,
0: અચ્છા,
1: એને ઓછું કરી આપશે. અને શુક્રવર્ધક છે, ઉપરાંત સાંધાઓ ની અંદર સાઇનોવિયલ ફ્લુઇડ,
0: હા, જે પ્રવાહી ઘટી જાય છે, ખાસ કરીને ગોઠણમાં તો ખાસ,
1: હા, સાંધાઓની અંદરનું પ્રવાહી જેને કે એને સુધારશે. પછી છે રાયણ. રાયણ પણ પહેલા બહુ પ્રચલનમાં હતું, હવે રાયણ ખાવાનું લોકો ઓછું કરી દીધું છે.
0: કારણ કે એમાં એવું જ છે, પેલું ખાવ એટલે મોં થોડુંક છે એ ચીકણું ચીકણું થઈ જાય ને પેલું થાય,
2: આરું આરું લાગે.
1: હા, અને બજારમાં રાયણ પહેલા જે જોવા મળતી હતી એવી જોવા હવે નથી મળતી.
0: પહેલા તો સુખી રાયણ પણ મળતી હતી અને રાણકોકડી કહેતા હતા, અને છોકરાઓ બોલતા હતા રાણકોકડીના ગાડા આવે ને જાય.
1: સંસ્કૃતમાં એનું એક નામ છે રાજાદન. રાજા લોકોને ખાવાનું ફળ છે.
0: અચ્છા, શું વાત છે!
1: એટલે પૈસાદાર લોકો અથવા રાજા
2: એ રાયણ ખાય.
1: રાયણ ખાય. તો અત્યારે હું બે ત્રણ મહિના પહેલા જયારે રાયણ મળતી હતી તો લારી ઉપર ગયો હતો અને એનો ભાવ એટલો બધો બોલ્યા એમણે કે મને ખરેખર આ નામ યાદ આવી
0: ગયું.
1: રાજા જ ખાઈ શકે.
0: 100 રૂપિયાની 100 ગ્રામ
1: આપે છે.
2: એના ભાવ કરતા વધારે મોંઘી હોય છે. એવી રીતે લીચીમાં અત્યારે એવું બહુ જોવા મળે છે, બહુ જ મોંઘી હોય. આપણે જઈએ લેવા પણ ભાવ સાંભળીને આપણને એમ થાય કે કેટલી લઈશું,
1: કેટલી થોડી લઈ લઈએ. તો રાયણ થી રસ ધાતુ, માંસ અને શુક્ર આટલાને પોષણ મળે છે. જ્યારે સ્ત્રીઓમાં લેક્ટેટિંગ વુમન, ખાસ કરીને
0: એટલે બાળકને ધવડાવતી,
1: હા, એ લોકોનું લેક્ટેશન સુધારી આપશે.
0: અચ્છા,
1: શરીરને પોષણ આપીને મજબૂત કરશે અને વાયુ અને પિત્તને ઘટાડે છે. રાયણ છે, શેતુર છે, ફાલસા, આ બધાનો ઔષધીય ઉપયોગ છે. તો હું આપણા શ્રોતા મિત્રોને એવું કહેવા માંગુ

0: કે આવા બધા ફળ, આવા બધા વૃક્ષ જે રાયણ સેતુ ફાલસા જેવા ફળો છે એ આપણી આસપાસ ઉગાડવા જોઈએ.
1: મિત્રો, હજી તો બીજા ઘણા ફળો વિશે જાણવાનું બાકી છે, પણ એ વિશે વધુ વાતો કરીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
2: ત્યાં સુધીમાં તમે તમારા ગામ કે વિસ્તારની જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ એટલે કે BMCના સભ્યોને મળીને ચોમાસામાં તમારા વિસ્તારમાં ઉગી નીકળતી વનસ્પતિઓના નમૂનાના ફોટા અને વિગતો અમને મોકલી આપજો.
1: ચોક્કસ.
2: ફોન અને વોટ્સએપ થી તમારા નામ સાથે અમે બીજા બધા મિત્રોને જણાવીશું.
1: એ માટે ફોન નંબર તો એ જ છે,
2: 94-276-0-65-96, અને પત્ર લખવાનું સરનામું પણ એ જ છે.
1: જૈવિક વિવિધતાનું જતન,
2: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
1: અરણ્ય ભવન,
2: બી વિંગ,
1: 5મો માળ,
2: સેક્ટર 10, ગાંધીનગર.
1: તો ફરી આવતા રવિવારે મળીએ. ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી

આદિ જાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: તલત અઝીઝના સ્વરમાં ગવાયેલ આ ગઝલ સાથે આજનો ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બસ થોડી જ વારમાં સાંભળીશું પ્રાદેશિક સમાચાર.
1: તને કોલેજ નો ટાઈમ યાદ છે? અરે કોલેજ ની યાદો છોડ, હું કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનું બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
2: બેંક એકાઉન્ટ જૂનું હોય તો ખબર પડી શકે છે.
1: ક્યાંથી ખબર પડશે?
2: ઉદ્ગમ થી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગ ઇન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
1: આજે જ સર્ચ કરીશ.
2: તો આજની ચા તારા તરફથી.
3: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું ગાંધીનગરમાં લોકાર્પણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. આજે 97 તાલુકામાં વરસાદ. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. બાસ્કેટબોલ. ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે રાત્રે ભારત અને લેબનોન વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. ગાંધીનગરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત

0: શાંતિ નિવાસ છાત્રાલયના લોકાર્પણ અને વલ્લભ વિદ્યા વિહાર શાળાના ભૂમિપૂજન સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું હતું કે વ્યથામાંથી વ્યવસ્થાના સંકલ્પથી વિચરતી વિમુક્ત જાતિઓને સન્માનજનક સરનામું મળ્યું છે. છેવાડાના વંચિત માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું સપનું સાકાર થશે તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું.
1: હંમેશા વ્યથામાંથી વ્યવસ્થા તરફ જ આગળ વધે કે શું વ્યવસ્થા કરવાથી વ્યથા બંધ થઈ જાય એના માટેનો હર હંમેશા પ્રયત્ન કર્યો છે. એટલે હવે ધીમે ધીમે ધીમે આખા ગુજરાતમાં બહેનશ્રી ફરી અને ખૂબ સારા કામો થઈ રહ્યા છે. સરનામું આવે તો ઓળખ આવે અને ઓળખ આવે તો તમારે તમારા હક મળે. આ બધું જ કામ વિચરતી વિમુક્ત જાતિ માટે થઈ રહ્યું છે. ખૂબ સારું કામ થઈ રહ્યું છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના વિમાન મથક માર્ગ પર તૈયાર કરાયેલા રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા મજબૂત સ્ટીલના તારથી સજ્જ આ બ્રિજની લંબાઈ 1.48 કિલોમીટરની છે. માર્ગ મકાન વિભાગ અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા અને પાટનગર ગાંધીનગરને અમદાવાદ વિમાન મથક સાથે જોડતા આ માર્ગથી ભાટ સર્કલ પર ટ્રાફિક જામથી લોકોને રાહત મળશે. આ ઉપરાંત શ્રી પટેલે ગાંધીનગરમાં કોબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય નહેરના બ્રિજનું 12 લેનમાં રૂપાંતરણના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સુરેન્દ્રનગરમાં શાળા છોડી દેનારી દીકરીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને પુનઃ શાળા પ્રવેશ માટે પ્રેરિત કર્યા હતા. સરકારના બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત સુશ્રી જાડેજાએ દીકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વધુ માહિતી આપી.
2: એક બાબત ધ્યાનમાં આવી કે આ જ વિસ્તારના એક દીકરીબા છે કે જેમણે 8મા ધોરણ પછી 9મામાં એનરોલમેન્ટ નથી લીધેલું. ત્યારે એમના ઘરે જઈ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને વ્યક્તિગત રીતે જવાબદારી લઈ અને દીકરી આગળ વધે એના માટેની જહેમત એના માટેના પ્રયત્ન કર્યા છે. અને એ દીકરીએ હવે 9th સ્ટાન્ડર્ડમાં અમે એને એનરોલ કરાવ્યા છે. ત્યારે આવનારા સમયમાં અને એ 12 અને કોલેજ સુધીનું શિક્ષણ ગ્રહણ કરે માટેની સંપૂર્ણ જવાબદારી સાથે એ દીકરીને પુનઃપ્રવેશ અપાયો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. દરમિયાન ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તેને લઈ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
3: વાદળ પ્રણાલી કે પ્રભાવ છે જો પિછલે 24 ઘંટે મેં અમારે વ્યાપક બારિશ હોઈ હૈ ગુજરાત રાજ્ય મેં ઓર ગુજરાત રિજન મેં અધિકાંશ સ્થાનો પે સૌરાષ્ટ્ર મેં ભી અધિકાંશ સ્થાનો પે કચ્છ મેં આઇસોલેટેડ સ્થાનો પે બારિશ દર્જ કી ગઈ હૈ. ફિશરમેન કે લિયે હમ સ્કવાલી વેધર રખ રહે હૈ અગલે 5 દિન તક. લોકલ કોસ્ટમરી સિગ્નલ 3 હૈ લોકલ બેડ વેધર કા વો એસી 3 હમને પોસ્ટ કરવા રખા હૈ દોનો કોસ્ટ મેં.
0: દરમિયાન રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ અમરેલીના રાજુલા તાલુકામાં 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. રાજ્યભરમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 15.26% વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 19.22% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો. દરમિયાન અમરેલીના ધાતરવાડી, ધાતરવાડી 2, સુરજવાડી અને રેડી તથા સુરેન્દ્રનગરના ધોળીધજા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 64% વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. ડાંગ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કરાયો. દરમિયાન આજે ડાંગમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સુરક્ષિત અંતરેથી ગીરાધોધ, ગીરમાળા ધોધ અને નેકલેસ પોઈન્ટ જોવા ઉમટી પડ્યા હતા. તો અમરેલીના લુવારા ગામ પાસે સુરજવાડી નદી પર આવેલી સુરજવાડી સિંચાઈ યોજનાનું ડિઝાઇન સ્ટોરેજ 12:00 PM થી વધુ सपाटीए पहुंचता वहीवटतंत्र द्वारा हाई अलर्ट जाहिर करायो। आ स्थिति में सावरकुंडला

0: દોલતી અને ધાંડલા ગામોને અસર થવાની સંભાવના વચ્ચે સંબંધિત વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાવરકુંડલા નજીક કેરાણા હાવડ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા અગ્નિશમન દળ દ્વારા ફસાયેલા 7 લોકોને બચાવાયા. ભારે વરસાદને પગલે રાજકોટના ધોરાજી તાલુકાનો ભાદર 2 બંધ 70% ભરાતા લોકોને નદીના પટ તેમજ કાંઠા વિસ્તારમાં ન જવા સૂચના અપાઈ છે. તો ભાવનગરના મહુવા પંથકમાં છેલ્લા 1.5 દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ થયો છે. માલણ નદીમાં ઘોડાપુર આવતા નદી 2 કાંઠે વહેતી થઈ. મહેસાણામાં પણ હાલ ભારે વરસાદ સાથે ભારે પવન સાથે વરસાદ થતો હોવાનું અહેવાલ છે. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે આજે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આદિવાસી સમુદાયના અગ્રણી નેતા તરીકે ઓળખાતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા સંદેશમાં મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ગુજરાત વિધાનસભામાં વર્ષો સુધી તેમની સાથે કાર્ય કરવાનો અવસર મળ્યો હતો. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકહિત પ્રત્યેની તેમની નિષ્ઠા અને યોગદાન હંમેશા યાદ રહેશે. ઈશ્વર સદગત આત્માને ચીર શાંતિ અર્પે તથા તેમના શોક સંતપ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. આ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવાનો અહેવાલ.
1: છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતા અને પૂર્વ વનમંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેમના નિધનથી છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી છે. આદિવાસી સમાજના પ્રખર નેતા તરીકે ઓળખાતા મોહનસિંહ રાઠવાએ વર્ષ 1972માં પ્રથમ વખત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1975ની ચૂંટણીમાં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલને પરાજય આપીને સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું અને ગુજરાત વિધાનસભા સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય તરીકે સેવા આપવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે. મોહનસિંહ રાઠવાના નિધનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અનુભવી રાજનેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર રાજ્ય સામાજિક અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
0: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે ભારત અને લેબનોન વચ્ચે મુકાબલો થશે. અમદાવાદમાં નારણપુરાના વીર સાવરકર રમતગમત સંકુલમાં રાત્રે 5:30 વાગે આ મેચ શરૂ થશે. ભારતીય ટીમ પ્રણવ પ્રિન્સ અને લેબનોનની ટીમ ડેડ્રિક લોપ્સનની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. અગાઉ 2 જુલાઈએ કતાર સામે રમાયેલી મેચમાં ભારતની ટીમનો પરાજય થયો હતો. સુરેન્દ્રનગરમાં ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણાએ 26 લોકોને તડીપાર કરવાનો આદેશ આપ્યો. ખનીજ ચોરી, ગેરકાયદે હથિયાર સહિતની ગંભીર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના 26 જેટલા લોકોને તડીપાર કરાશે. અમદાવાદમાં આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય 149મી રથયાત્રા યોજાશે. આ પહેલા સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમદાવાદ ગુના શાખાની ટુકડીએ 4 પિસ્તોલ અને 7 કારતૂસ સાથે 1 આરોપીની ધરપકડ કરી હોવાનું અમદાવાદ ગુના શાખાના ACP ભરત પટેલે જણાવ્યું.
2: एक एक्यूज को पकड़ा था जो कि ईसनपुर एरिया में रहता है और उसके पास से उसी टाइम पे 4 पिस्टल और 7.65 mm के जो लाइव कार्ट्रिज है वो मिले थे. इस अभियुक्त को अभी अरेस्ट किया गया है और उसका पुलिस कस्टडी रिमांड भी लिया गया है. फिलहाल वो 5 दिन की पुलिस हिरासत में है और जानकारी के हिसाब से वो हथियार मध्य प्रदेश से लाया था और अपने एरिया में अपनी गैंग बनाने के लिए जो भी साथी उससे जुड़े उसको वो वेपन देने वाला था.
0: अंत में मुख्य समाचार फरी एक बार. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું ગાંધીનગરમાં લોકાર્પણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. આજે 97 તાલુકામાં વરસાદ. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. બાસ્કેટબોલ ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે રાત્રે ભારત અને લેબનોન વચ્ચે અમદાવાદમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: શ્રોતા મિત્રો, આ પ્રસારણ

હમણાં જ આપે અભિજીતને સાંભળ્યા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ મેચની કોમેન્ટ્રી દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું, જે આપ મેચના અંત સુધી સાંભળી શકશો.